नमस्कार श्रोताओ, सुप्रभात। 228.2 मीटर्स एट के 1314 किलोहर्ट्ज पर आकाशवाणी नो आ भूज केंद्र छे। आज बुधवार अग्रहायण दिनांक 6 शत संवत 1948 એટલે કે તારીખ 27 મે 2026। અત્યારે સવારના 5:58 અને 36 સેકન્ડ થઈ છે। આ સાથે જ અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ છીએ શ્રવણના મંગળ સ્વરૂપથી।

Facebook resulta que Guanghui tiene timonio Shilwan Nagare. Socrates se cree Shilu Vikas, es Sochi Vikas. Shilma Samutra Vectituno, Antar Bahia Vikas, Apechichi. Kui Sadhua Sansar Tagu Hue, Parantu Prod Ki Ahankarna Chhoye Hue, To Shilwan Nagare. Shilni Upasna, Itli Samagratani Upasna. માટે જાતને ઉગાડવી પડે, જાતને અર્પણ કરવી એટલે અહંકાર અને રાગ દ્વેષના કોચલાને ભેદીને સર્વવ્યાપક તત્વની ઉપાસના કરવી. આવો મનુષ્ય શુદ્ધ અને મુક્ત બની શકે છે. એકાદ ગુણથી સંતુષ્ટ ન થવું જોઈએ, નહીં તો આપણું દર્શન એકાંગી રહે, શીલ અપૂર્ણ રહે. આપણા પ્રાચીન ગ્રંથોએ મનુષ્યના સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂક્યો છે. એટલે જ ભક્ત પ્રીતમે ગાયું છે, હરિનું આરોગ્ય શિશુરાનું નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકે વર્તી લેવું નામ જોને. મસ્તક મૂકવું એટલે કાપી આપવું એવું સ્થૂળ અર્થ નથી. અહંકાર દાનનું, કીર્તિનું કે કોઈ એકાદ ગુણનું પણ હોઈ શકે છે. અહંકારનું વિસર્જન થાય ત્યારે હૃદયમાં જ્ઞાનનું પ્રભુનું વાસ થઈ શકે છે. એક જ્ઞાનમાં બે તલવાર રહી શકતી નથી, તેમ હૃદયમાં રામ અને અભિમાન સાથે રહી શકતા નથી. એટલે જ જે જાતને ખોય છે તે જ પ્રભુને પામે છે. સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ. આજનો વિષય હતો ઉપાસના. પઠન કરી રહ્યા હતા ચિન્મય મહેતા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. સૌ પ્રથમ રચના સાંભળી રવાશંકરની ઇન્દિરા પરીખના સ્વરમાં.

તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી નગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-230-5849. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજની ભાવના દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ

સવાની રચના હરેશ ભટ્ટના કંઠે હવે જાપે સાંભળી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ વાસંતીલાલ જોશીના સ્વરમાં પાટી હરજીની આ રચના.

શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિકારી કૃષિને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709 232 5400. શું તમે જાણો છો સરકારશ્રીની દરેક ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મેળાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તમારે રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ બે વાર અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓની નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709 232 5400. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5400. We'll be right back.

અભિક્ષરણ બાળકના સ્તરમાં નરસિંહ મહેતાની રચના હમણાં જ આપણે સાંભળી. હવે સાંભળીએ દાસ સવાની આ સુંદર રચના દેવજી વાલજી મહેશ્વરીના સ્વરમાં.

Tú lo mismo mucho. Lo bien bien que lo mantí. Para escuchar el chat y chat los mandaron con el alta al debate. Son bien de Jimmy Anniversary a Victor Crescini. Tomás, cuando me haré que lo mantí. Chau bien a ti, chau vas a Jimmy Maracone. Según me voy a ver, hay dos primatas en el alta al ambiente y cuál por variedad. Son bien de Jimmy Anniversary a Victor Crescini. Tomás, cuando me haré que lo mantí. Chau bien a ti, chau vas a Jimmy Maracone. Según me voy a ver, hay dos primatas en el alta al ambiente y cuál por variedad. तो गुजरात राज्य अन्न आयोग गांधी नगर में सीधी अर्जी की अपील करी नाम मेल भी शिकायत है फोन नंबर 079-9238-4900 શું તમે જાણો છો સરકાર સીની ગેસ બનાવની દુકાનમાંથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અંતર્ગત ધરાવતા કુટુંબોને મળવા પડતી અરજી અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે અને તેમને રેશન મોબાઈલ એપ દ્વારા રેશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ બે વાર અનાજનો જથ્થો ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓને મેળવેલી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી અપીલ કરી ન્યાય મેળવી શકાય છે ફોન નંબર 079-9238-4900

अभी देश ने रचा केदार मेघनाथ शर्मा हमारे आपे सावरी અને આ સુમધુર રચના સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આજનો વિષય મેટાઇઝમ એની સપ્લી એક જૈવિક નિયંત્રણ. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી.

0: מפרקים משהו. כמו שקוראים להם מדליזם אינסו פרי ג'אפני פוג. בסטיקסים נאמו ג'ירי פטו פרדו קרצ'ה. זה ג'יבטנה סרימי צ'אמרי אולי לא מבד רוב תאיצ'ה. આ ફૂગની અસરથી મૃત્યુ પામેલી જીવાતો પર લીલાશ પડતા રંગની ફૂગનું આવરણ જોવા મળે છે. તેથી તે ગ્રીન મસ્કર બાઇડિંગ ફૂગ તરીકે ઓળખાય છે. તે લગભગ 300 જેટલી જીવાતો પર નોંધાયેલ છે. તો મિત્રો, ખાસ કરીને પારલા, બદામી ચૂસિયા, મિલીબગ, મધીઓ અને માવા જેવી ચૂસિયા પ્રકારની જીવાતો તથા ભેળ એટલે કે બોર, ફળપાટી ખાનારીઓ અને ઉદય જેવી જમીનજન્ય જીવાતોને નિયંત્રણ માટે તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત નારિયેળના ઘણા કીટક અને બીજી જીવો પર તેનું આક્રમણ જોવા મળે છે. આ જીવાતોની જુદી જુદી અવસ્થાઓ જેવા કે ઈંડા, કશિતા, નીચે અને પુખ્ત પર આ ફોગ પરજીવીકરણ કરતી નોંધાયેલ છે. મેટાલિઝમ અને સોપલી ફોગની પ્રયોગશાળામાં કૃત્રિમ માધ્યમ પર મોટો પાયો ઉછેરી શકે છે. તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન શક્ય બને છે. આપણા દેશમાં તે મેટાસોફ્ટ, મેટાકેલ, એગ્રીમેટ અને પતંજલિ મેટા જેવા જુદા જુદા વેપારી નિયમો બજારમાં મળે છે. સામાન્ય રીતે આવા વેપારી ધોરણે મળતા ઉત્પાદનમાં ઓછામાં ઓછા પ્રતિ ગ્રામ અથવા તેની બનાવટમાં 108 જેટલી સંખ્યામાં જીવંત બીજાણુ સ્પોર હોય છે કે જે ક્લોનિંગ ફાર્મિંગ યુનિટ CFU તરીકે ઓળખાય છે. આવા વ્યાપારિક ઉત્પાદન વિટામિન પાવડર અને પ્રવાહ સ્વરૂપમાં મળે છે. સામાન્ય રીતે આવી ફૂગ આધારિત જૈવિક કીટનાશક બનાવીને તેને મૂળ પેકિંગમાં 400 સેન્ટીગ્રેડ કરતા નીચા તાપમાને સારી હવા ઉજાસ વાયરૂમમાં સૂકી જગ્યાએ રાખવામાં આવે તો વિટામિન ડી પાવડર સ્વરૂપે મળતી બનાવટની સક્રિય અસરકારક રહેવાની ક્ષમતા 6 મહિના સુધીની હોય છે. આવી જૈવિક કીટનાશક મનુષ્ય, સસ્તન પ્રાણીઓ, જીવાતના કુદરતી દુશ્મનો જેવા કે પરજીવી અને પરભક્ષી કીટકો, પરાગમન માટેના ઉપયોગી કીટકો, વેચી અને પક્ષીઓ માટે સલામત પ્રવાહી થયેલ છે. સામાન્ય રીતે પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે મેટાલિઝમ એની સોપલી આધારિત જૈવિક કીટનાશકને 10 લિટર પાણીમાં 50 ગ્રામ પ્રમાણે મિશ્ર કરી છાંટવામાં આવે છે. જ્યારે જમીનમાં રહી નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે આવી જૈવિક કીટનાશકને ટ્રેચિંગ દ્વારા જમીનમાં આપવામાં આવે છે. ખાસ કરીને વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આવી જૈવિક કીટનાશકની અસરકારકતા વધુ મળે છે. સારી પરિણામો મેળવવા ઠંડા પહોળા છંટકાવ કરવાની પહેવાય છે. આણંદ ખાતે આવેલ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાના હાથ ધરેલ પ્રાથમિક કક્ષાના અભ્યાસ પરથી જાણી શકાયું છે કે ભેળ એટલે કે દોર તેમજ આમાની મધ્ય નામની જીવાતના જૈવિક નિયંત્રણ માટે મેટાલિઝમ એની સોપલી અસરકારક જણાયેલ છે.
1: સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આજનો વિષય હતો મેટાલિઝમ એની સોપલી એ જૈવિક નિયંત્રણ. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશિયાની. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સાથેના સ્વરમાં આપ સાંભળ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સંસ્કૃતના સમાચાર અને દિલ્હીથી રેલી કરીશું.
1: આકાશવાણી સંકેત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંઝાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. આઈપીએલ ક્વોલિફાયર એકની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવા માંગતા અને આ મામલે ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ગેરરીતિ કરશે અને સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરશો તો સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
1: ગુણોત્તર બાબતમાં અથવા ગેરરીતિ કરતા બાબતમાં કઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. કઈ પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી.
0: દેશ સહિત રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે ઓમાનથી પોરબંદર MD 23 મલકાર હરબોદ નામનું એલપીજી ટેન્કર 18 ક્રૂ મેમ્બર સાથે ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું હતું. આ એલપીજી ટેન્કર 4000 મેટ્રિક ટન એલપીજી સાથે પોરબંદર પહોંચ્યું. આ એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો, જેને લઈને ગેસ શિપિંગ કંપનીના એજન્ટ સુરેશ સિકોત્રાએ વધુ માહિતી આપી હતી.
2: પોરબંદર બંદર ખાતે આજે MD 23 નામનું જહાજ 4000 ટન એલપીજી મિક્સચર કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે આવેલું છે, જે ગો ગેસ એટલે ગેસ ટર્મિનલમાં ડિસ્ચાર્જ થશે. આની પહેલા પણ એક વેસલ આવેલું હતું, એ પણ અમારી એજન્સીમાં જ હતું.
0: અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે તેવી જાહેરાત આરોગ્યમંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કરી હતી.
3: 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી, જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની. એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું. ટાટા એરલાઇન્સ દ્વારા 53.સમથિંગ કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા અતુલ્યમ 1-4 બ્લોકના નુકસાન પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53.12 કરોડ ચૂકવશે. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1-4 બ્લોક્સ કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડીંગને ભારે નુકસાન થયું હતું. નવીન આયોજિત અતુલ્યમ 1-7 પીજી હોસ્ટેલ બહુમાળી સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે જૂનાગઢવાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયની માંગણી બાદ અંતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ મીટર ગેજ લાઇન બંધ કરવાનો નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, ત્યારે જિલ્લા સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ રેલવે વિભાગમાં મક્કમ રજૂઆત કરતા અંતે રેલવે બોર્ડે આ 7 ફાટકો બંધ કરી મીટર ગેજ લાઇન દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એક નવું સ્ટેશન ગાંધીગ્રામ વિસ્તારમાં બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.

વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.

0: સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સાંજે 7 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહ શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત, અર્ચિત પટાડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહ દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવશે. બનાસ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરીએ પ્રતિ કિલો ફેટમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે નવો ભાવ 860 પ્રતિ કિલો ફેટ કરાયો હોવાનું બનાસ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ કહ્યું હતું.
1: પહેલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરબી, મકાઈ, જુવાર, રાયડા ખોળ, મોલાસીસ વગેરે તથા ધાણની બેગની કિંમતોનો થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેનશ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત 845 રૂપિયા પ્રતિ કિલો ફેટથી વધારીને 860 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાનું નિર્ણય કર્યો છે.
0: આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 93 રનની અણનમ રમત રમી હતી, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 43-43 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 1 જૂનથી 30 જૂનના સમયગાળામાં કરાશે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 15 દિવસ એટલે કે 17 મેથી 31 મે સુધીના સમયગાળામાં સ્વગણતરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ડાંગના 5 રાજવી પૈકીના 1 ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કેએસ વસાવ અને ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે સ્વગણતરી પૂર્ણ કરી ડાંગ જિલ્લાના નાગરિકોને વેબ પોર્ટલ દ્વારા સ્વગણતરી કરવા અપીલ કરી હતી. ધનરાજસિંહે લોકોને સ્વગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.
2: આપણા દેશના ભવિષ્ય યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના તારીખ 31 મે સુધી સ્વ ગણતરી ચાલનાર છે, જેથી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા ડાંગની મારી તમામ પ્રજાને આવાહન કરું છું.
0: અમરેલી જિલ્લાના બાજડા ગામના તરુણા દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણીમાં ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ મીરાબાઈની રચના પરવીન સુલતાનાના સ્વરમાં.

હું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકો જમાવતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગંધ નગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-232-5400. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજના ભાવની દુકાનમાંથી અંકોભાઈ રાશન કાર્ડ ધારક

0: के संबंधित जिला निवासी अधिक इलेक्ट्रीशियन फरियाद करी शकाय छे। तबे तो वाई राशन मोबाइल एप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो अधिकारी ने निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 0709-229-4800। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709-232-5400।
1: જગજીત સિંહ અને સાથીઓના સ્વરમાં સુંદર ભક્તિ રચના આપે સાંભળી અને આ સુમધુર રચના સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સમાપ્ત કરવાની રજા આપશો। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય ચાચા નહેરુની સ્મરણાંજલિ સંપાદન પરેશ મારુ પઠન કલ્પના શાહ।
2: સફળતા તેમને મળે છે જે હિંમતભર નિર્ણય લે છે અને પરિણામોથી ડરતા નથી। આવું માનનારા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે। તેમનો જન્મ 14 નવેમ્બર 1818 ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ હતું, જેઓ એક પ્રખ્યાત બેરિસ્ટર હતા। તેઓ ભારતીય કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા। બાળપણથી જ તેમના ઘેર રાજકીય લોકોનું આવવાનું થતું હતું, જેના કારણે તેમના પર રાજકીય પ્રભાવ ખૂબ જ અસરકારક રહ્યો હતો, જેના પરિણામે પંડિત જવાહરલાલ નહેરુ 2 વખત દેશના વડાપ્રધાન બન્યા હતા। પંડિત જવાહરલાલ નહેરુએ તેમનું પ્રારંભિક શિક્ષણ અલ્હાબાદ સ્થિત પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું અને જ્યારે તેઓ 15 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને શાળાનો અભ્યાસ પૂર્ણ કરવા ઇંગ્લેન્ડની હેરો સ્કૂલમાં મોકલ્યા હતા। આ પછી નહેરુએ ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજ લંડનમાંથી કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું। ત્યારબાદ કાયદાની ડિગ્રી મેળવવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો। ઇંગ્લેન્ડમાં કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ નહેરુ 1912માં ભારત પરત ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી। તેમના પરિવારમાં તેમના પિતા મોતીલાલ નહેરુ, માતા સ્વરૂપ રાણી નહેરુ અને તેમની 3 બહેનો હતી, જે બાદ જવાહરલાલને ત્યાં એક છોકરીનો જન્મ થયો।

સક્રિય રીતે કામ કર્યું. પંડિત નહેરુ ગાંધીજીને તેમના માર્ગદર્શક માનતા હતા. 1919 ગાંધીજીએ બ્રોલેટ એક્ટ સામે આગેવાની લીધી હતી. ગાંધીજીની આગેવાની હેઠળની સવિનય આજ્ઞા ભંગ ચળવળમાંથી નહેરુજી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે તે આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. આ માટે તેમણે બ્રિટિશ વસ્ત્રો છોડી દીધા અને સ્વદેશી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું. 1920 થી 1922 માં જયારે ગાંધીજીએ દેશમાં અસહયોગ ચળવળ શરૂ કરી ત્યારે નહેરુએ

થયેલ છે. તેને પછી 1930 ના લાહોર અધિવેશન યોજાયું, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે અંગ્રેજો સામે સવિનય કાનૂન ભંગની ચળવળનું રણશીંગુ

પણ છોડવી જાય કલામકારોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ જે રીતે થશે અને સામાન્ય લોકો તેનું ધ્યાન દોરશે તો સરકાર દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરાશે. રાજ્યમાં મૂળ મગને ટેકાના ભાવે વેચાણ માટે આજથી ઓનલાઈન નોંધણી શરૂ કરાશે. રાજ્ય સરકારની આ જાહેરાતમાં ખેડૂતો આગામી 10 જૂન સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી નોંધણી કરાવી શકશે. સત્તાવાર યાદી મુજબ તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ કક્ષાએ આવેલા ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જિલ્લાના કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ માટે તેમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરાશે. ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત કરાયું છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા વર્ષ 2025-26 ના ઉનાળુ મગપાક માટે પ્રતિ ક્વિન્ટલ 8,768 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરાયો હતો. અમદાવાદના ટાઉન સ્ટેડિયમ ખાતે આગામી 4-8 જૂન સુધી વિશ્વ યોગાસન સ્પર્ધા યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રમત ગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનું આયોજન થયું તે ભારતમાં પરંપરાગત યોગને વૈશ્વિક રમત

આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને આજે 65મી પુણ્યતિથિ છે. સ્વતંત્ર થયા પછી 70 વર્ષ સુધી દેશનું સુકાન સંભાળ્યા પછી 1964ના આજના દિને 75 વર્ષની વયે તેમણે ચીર વિદાય લીધી હતી. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે કચ્છમાં ભુજ સહિત વિવિધ સ્થળોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમો યોજાશે. હવે ચાલતા અધિક માસ અને પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની પ્રથમ અગિયારસ્પદમીની એકાદશી કહેવાય છે. એ કમળા એકાદશી તરીકે પણ જાણીતી છે. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે, તેથી આ માસમાં આવતી અગિયારસનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે.

0: फौजदारी केस में दोषी ठहरे तो तेना सजा ना मुद्दे पर व्यक्ति ने चुकवणी सुनवाई करी जो फक्त सजा संभावना माटे आ मामले निचले कोर्ट में मोकली शकातो नथी। जस्टिस के विश्वनाथन विजय बिश्नोई ने बेंचे बलात्कार केस ने नवे साल थी विचारणा माटे कोलकाता हाईकोर्ट में पाछो मोकलती वखते आ अवलोकन कर्यु हतु। आ केस में हाईकोर्टे आरोपी ने दोषी ठहराव्यो हतो अने सजा संभावना माटे ट्रायल कोर्ट समक्ष आत्मसमर्पण करवानुं कह्युं हतुं। सुप्रीम कोर्टे कह्युं हतुं के आरोपी ने दोषी ठहराव्या पछी अपीले कोर्ट पोते सजा पर सुनावणी करवी जोईए। सुप्रीम कोर्टे आज मतदार यादी में स्पेशल इंटेन्सिव डिविजन एसआईआर की कायदेसरता ने पड़कारती अरजीओ चुकादो संभावशे। भारत मुख्य न्यायाधीश सीजेआर सूर्यकांत और न्यायाधीश जय मल्या बागची बेंच आ वर्ष की शुरूआत में व्यापक सुनावी बाद मांगे चुकादो अनामत रख्या बाद आज चुकादो संभावशे। आ अरजीओ चूंटणी संस्था द्वारा हाथ धरवामां आवेला एसआईआर की कवायत की कायदेसरता ने पड़कारे छे। જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326 જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ઈસીઆઈને આપવામાં આવેલી સત્તાઓ કરતા વધુ છે। વિવાદ મુખ્યત્વે ઈસીઆઈની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદી અથવા 2003ની મતદાર યાદીમાંથી ગેરહાજર હતા। તમે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે જેનું નામ તે મતદાર યાદીમાં દેખાતું હતું। અરજદાર પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી જેમની પાસે અગાઉનો ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે। કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુટીઆઈસમાં એસઆઈઆર કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા છે। ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજો રખ્યા હતા જો કે બાદમાં સર્વોચ્ચ અદાલતે અસાર પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો। ગયા વર્ષે જૂનમાં ઈસીઆઈ દ્વારા બિહારમાં અસાર હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી। પક્ષકારોને સાંભળ્યા પછી સીજેઆઈ સુરેન્દ્રની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે। રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે। ત્યારે બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે। દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના મનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે। દીક્ષાંત સમારોહ દરમિયાન 35 વિભાગોમાં લગભગ 14,000 દીકરીઓ એનાયત કરવામાં આવશે। કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે તેમનું સુવર્ણ અને રજત પંદ્રક પણ પ્રાપ્ત થશે। ગઈકાલે રાષ્ટ્રપતિએ એકેડેમીની માંગ્યા ટિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી। રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ એકેડેમીમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ સ્પષ્ટતા કરી છે કે ઉત્તર વિભાગના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી। સીબીએસઈ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલમાં કોઈ સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો નથી। બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। બોર્ડે સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે। ભારતે આજે નેપાળની દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેદીની કેરિયર ટ્રીપ ભેટ આપી છે। કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બીરગંજમાં ભારતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મેયર દ્વારા બીરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસીના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રીપો સોંપવામાં આવી હતી। આ વાહનો નેપાળના સુરક્ષાદળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આ તમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRN_ABRADIO ને ફોલો કરશો। નર્મદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઇરાને દક્ષિણ ઇરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર પર વાટાઘાટો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે તે લક્ષ્યમાં મિસાઇલ લોન્ચ રાઇટ્સ અને ખાણો મુક્તિ બોટનો સમાવેશ થાય છે. ઇરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બિનજરૂરી સંદર્ભ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું.
1: પ્રવક્તા રણધીર જયસ્વાલને કહા હૈ કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર ઓર લદ્દાખ ભારત કે અભિન્ન તથા અવિભાજ્ય અંગ હૈ ઓર હમેશા રહેંગે. પ્રવક્તા ને કહા કે કિસી અન્ય દેશ કો ઇસ પર ટિપ્પણી કરને કા અધિકાર નહીં હૈ. ઉન્હોંને કહા

0: ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પ્રણવ વોંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના ચેરપર્સન તુહિન કાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી, ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારાની યોજના બનાવી રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિંધી ઉંધાળ.
1: આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસ્તીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે, ઈરાન અમેરિકાનું એમક્યુ રિપેર ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેડ અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્ય, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, ડીકે શિવકુમાર સીએમ બનશે.
0: રાષ્ટ્રપતિ મોહન નથુલા પાસની મુલાકાત લઈ તેમજ સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાની પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. સીબીએસઈએ જણાવ્યું કે ઉત્તર વહીવટના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમને કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. વડોદરાના મોથાવાડી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને એનઆઈએ કસ્ટડીમાં મોકલ્યા અને ઈરાન અને દક્ષિણ ઈરાન અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

ઈશ્વરીના ભોજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત આપને જણાવીએ. સવારે 8:30 આપ સાંભળી શકશો સમાચાર હેડલાઇન્સ. 8:32 કાર્યક્રમ રહ્યા, પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી. આજનો વિષય રહેશે વાગણના વડલાનું કલ્પવૃક્ષ પીલું, શ્રી સૂર્યશંકર ગોરનો વાર્તાલાપ અને આ સાથે ભજનો આપ માણી શકશો. સવારે 9:00 પ્રાયોજિત કાર્યક્રમ ઓંગ, પ્રાયોજક એનસીઈઆરટી. સંતવાણી ભજનોના કાર્યક્રમમાં આજે આપ સાંભળશો નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો સવારે 9:32. હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન સવારે 10:00 જો સવાઈ. વક્તા રમેશ ભટ્ટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણિક. 11:00 અમારા કાર્યક્રમો અમદાવાદ વોલના કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે અને ત્યાર પછીના કાર્યક્રમો જે રિલે થશે એની વિગત આપને જણાવીએ. તો બપોરે 12:00 આપ સાંભળી શકશો ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30. ફોજી દોસ્ત માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30. અને 2:40 પ્રથમ સભાના અંતે નોન ફિલ્મી ગુજરાતી મ્યુઝિક. તો આ હતા પ્રથમ સભાના કાર્યક્રમો.

का शोरी पूछ हवामान समाचार सांभ हवामान खाता तरफ ऐसी प्राप्त माहिती अनुसार आज सवेरे पूरा थता 24 कलाक दरमियान कच्छ भूज खाते महत्तम उष्णतामान 39 डिग्री सेल्सियस तथा न्यूनतम 26 डिग्री सेल्सियस नोधवा આવનારા દિવસો માટે હવામાનના વર્તારો જણાવે છે કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નોંધાય નહીં. સામાન્ય રીતે તે સૂકું અને સૂર્યપ્રકાશિત રહે. ખેડૂત મિત્રો તથા માછીમાર ભાઈઓ માટે હવામાન ખાતા તરફથી કોઈ વિશેષ સૂચના આપવામાં આવેલ નથી. હવામાન સમાચાર પૂરા થયા.

ભાઈ તો એ તાકાત માં હોય છે, એમાં તકલીફ પછી હોય છે. ઘણી વખત આજની પેઢીને ઓછી તો પેરાલિસિસ થઈ જાય, રંગ થાય કે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. પ્રિયને એક તાકાત કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ઠંડક બહુ આપે છે. પાચન ક્રિયામાં પણ મદદરૂપ થાય છે અને એનામાં મિનરલ્સ વિટામિન્સ ખાસ વિટામિન સી વધારે હોય છે. સોડિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ પીળમાં હોય છે. તો એ પીળું અનેક રીતે ફાયદાકારક છે. જેને કહેવાય કે વાગણ એ લોકોની જીવાદોરી એટલે પીળું. એક સમય એવો હતો કે માણસ પાસે ખાવા ધાન નહોતું ત્યારે પીળું ખાઈને લોકો પેટ ભરી લેતા. વહેલી સવારે જાય અહીં વાગણ એક જીલા વાગમાં માજી રહે છે. માજીને મેં પૂછ્યું, ધનીભાઈ એનું નામ છે, મોટી ઉંમરમાં છે, મેં પૂછ્યું કે તમે પીળું વિશેની વાત કરો. એને કીધું કે પીળું વિવા માટે અમે સંગલિયાનો ઉપયોગ કરતા. સંગલીઓ એ રાજનમાં જૂની પેઢીના લોકો પોતે નિર્માણ કરે. મેં પૂછ્યું શેમાંથી નિર્માણ કરે, તો એમણે કીધું કે રોહેલ થાય છે, જેને લોરિયા વેલ પણ કહેવાય. એ લોરિયા વેલની મદદથી જૂની પેઢીના માણસો જાળી વાળું સરસ મજાનું પાત્ર બનાવે લોરિયા વેલનો. એને સંગલી મૂકે, સંગલિયામાં પીલું મૂકે એટલે પીલું તૂટી ન જાય. પીલું છે એમાં પ્રવાહીની માત્રા વધુ હોય એટલે માણસને તો પીલું ઉપયોગી છે જ, પણ પક્ષીઓને બહુ ઉપયોગી છે. વૈશાખ મહિનાની જયારે લૂ પડતી હોય અને લૂ બરાબર ને પડે ને એટલે પીલું સારા પાકે. હું તો આ વર્ષે હમણાં થોડાક સમય પહેલા માવઠું થયું, વાવાઝોડું આવ્યું, એને કારણે પીલું ને નુકસાન થયું છે. એટલે પીલું આવક સમયે મોડા પાકશે. કારસરવાના વયોવૃદ્ધ છે ભીમાભાઈ, એમણે મને વાત કરી કે આ જે પીલું છે એ આ વર્ષે 15 દિવસ પછી હજી પાકશે, હજી પાક્યા નથી કારણ કે લૂ નથી પડતી. પીલુને લૂ ખપે, લૂ પડે પછી પીલું પાકે. એટલે મને લાગે લૂ ઉપરથી પીલું નામ પડ્યું હશે, કે લૂને જે દૂર કરે એ પીલું. એટલે આવી હજી લૂ પડતી નથી જોતા પડવામાં, એના કારણે પીલું બરાબર પાક્યા નથી. પક્ષીઓમાં તો તમે વહેલી સવારે વાગેના વગડામાં જાઓ અને પીળીને ધારકા શું ભરો તો પક્ષીઓના ટોળે ટોળા એનો તો આશ્રય સ્થાન બની જાય એવું આ પીળીનું ઝાડ છે. અને એમ કહી શકાય એક શબ્દમાં કહેવું તો કે વાગડનું એક કલ્પવૃક્ષ છે. દાંતની સારવાર માટે પણ પીળું બહુ ઉપયોગી છે એવું મારે હરિયમભાઈ જણાવે છે કે દાંતનો સડો હોય અને જો પીળીનું દાંતણ કરવામાં આવે તો એનાથી ફાયદો થાય. એક કંપની એવો પણ દાવો કરે છે કે પીળીના બીજમાંથી અમે ટૂથપેસ્ટ બનાવીએ છીએ. તો કહેવાનો મતલબ કે પીળું એક કલ્પવૃક્ષ છે અને લોકોની ઘણી બધી જરૂરિયાતો પીળું પૂરી પાડે છે. રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે, પણ મને ભીમાભાઈએ જણાવ્યું કે એનાથી કબજિયાત મટી જાય છે. જૂની કબજિયાત હોય તો પીળુંથી એકદમ મટી જાય. આવું પીળું ઝાડ છે, જે પણ ઝાડ હોય.

એને ઓછો લાગે અને 70 વર્ષ પહેલા તમે પીલીનો ઝાડ જોયો ને અને આજે જોયો ને તો તમને એ પીલીનો ઝાડ એવું દેખાશે. તો આવી પીલી વિશેની અદભુત વાતો છે. એટલે પીલું એ ખરેખર એક એની ખાવાની પણ કળા છે. પીલું એક એક ને ખાઈ શકાય. તમે એક એક પીલું ખાવ તો તમારું મોઢું લાલ થઈ જાય અને

અને વાતા કે અને બીજા સફેદ કલરના હોય એને શેર કાકે શેર આછો લીલો રંગ હોય એને શેર કાપી લો કે અને દરેક દરેક ઝાડો અને પીળનો સ્વાદ થોડી થોડી થોડી થોડી ભિન્નતા હોય કેટલાક ઝાડના પીળો અતિ મીઠા હોય અને કેટલાક ઝાડના પીળો સેજ સેજ મીઠાશ ઓછી હોય એટલે મને લાગે છે કે આ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો અગાઉના સમયમાં લોકોને ડાયાબિટીસ હતા બીજી કોઈ શારીરિક તકલીફો નહોતી હાડકા પણ મજબૂત હતા કારણ કે કેલ્શિયમ ભરપૂર માત્રામાં પીળમાં છે તો આવું પીળું ઝાડ તો અમે નાનપણમાં જયારે પીળું ખાવા જતા તો પછી ચોમાસામાં આ પીળું ઝાડ છે ને એ ખેડૂતનું એક આશ્રય સ્થાન બની જતું ચારે બાજુથી એને એ રીતના આકાર આપે કે ઝૂંપડી જેવું બની જાય અંદર વરસાદ આવે તો અંદર બેઠા હોય તો માણસ ફરવે નહીં એના એનું એનો છાંયો એટલો બધો હોય અને ઉનાળામાં એના છાંયે અનેક પશુઓ વિશ્રામ લેતા હોય છે અને ટાંકે રહેતા હોય છે ઘણા બધા પશુઓ આવી કાળચાળ દરમિયાન પીળું ઝાડ શોધતા હોય દુઃખ સાથે કેવું પડે છે કે આજનો જે વિકાસનો વાયરો વાયરો છે ને

થઈ જશે. પીણના ઝાડ જીવ અને બચાવ નથી. ગામડામાં આજે પણ ગામડામાં પીણના ઝાડ શોભામાં જોવા મળે છે, પણ ધીમે ધીમે માણસની ધરણી જે ભૂખ ઉગરતી જાય છે એના કારણે પીણના ઝાડ ઉપર પણ ભય સતાવી રહ્યો છે કે પીણના ઝાડ બચે તો સારું, નહીતર આવતી પેઢી પીણ વગર થઈ જશે. જો પીણનું આ સમયમાં સેવન કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ વધે, શરીરને પણ ફાયદો થાય અને માણસને જે પેટની તકલીફ હોય છે, એસિડિટીની તકલીફ હોય છે એ પણ પીણથી મટતી હોય છે એવું મારે હરિયમભાઈએ કીધું. તો નવી પેઢીને વિનંતી કરું કે તમે ઇન્ટરનેટની મદદથી સર્ચ કરશો તો તમને પીણ વિશે બહુ માહિતી મળશે, બહુ જ્ઞાન મળશે અને તમને પીણું ખાવાનું મન થશે અને પીણું વિના જવાનો ટાઈમ સવારનો વધારેમાં વધારે લોકો સવારના ભાગમાં જાય, કારણ કે 11-12 વાગ્યા પછી તાપ એટલો બધો પડે કે તમને તકલીફ થાય આપણને. એટલે વહેલી સવારે લોકો વગેરેની વાત પકડે અને પીણું ખાય પેટ ભરીને અને પછી બીજા પીણું લઈ આવે ઘરે અને પછી પીણું લઈ આવે તો આપણને દવાઈ લાગે કે આ પીણું, પછી પીણુંની સુકવણી કરે અને પીણુંને મોટા કપડા ઉપર સુકવી દે અને એની સુકાઈ જાય 4-5 દિવસમાં એની કોકડી થાય અને વાદળના પીણું તો એ મુંબઈ પર પહોંચે. વાદળવાસી જે મુંબઈમાં રહેતો હોય એ પીણું જોવે એ રાજી રાજી થઈ જાય અને એની કોકડી જે એની સુકવણી કહેવામાં આવે છે, જેવી રીતે દ્રાક્ષમાંથી કિસમિસ બને એમ પીણુંમાંથી કોકડી બને, તો કોકડી પણ બહુ જ ઉપકારક છે. અને ખાસ તો પશુપાલકો માટે જે પીણુંનું ઝાડ છે એના નીચે જે ખરેલા પીણું હોય એની કોકડી લોકો વીણી લેતા હોય અને એને ખવડાવે, એનાથી પશુમાં દૂધમાં ઘી વધારે, ઘીની માત્રા વધી જાય. તો આ રીતે પીણું અનેક રીતે લાભકારક છે. એટલે પીણું વિશે તો જેટલું બોલીએ અને જેટલી વાતો કરીએ વાગેના જનજીવન સાથે લોકજીવન સાથે આ વસ્તુ એવી જોડાઈ ગઈ છે કે દીકરી સાસરે ગઈ હોય અને દૂર સાસરું હોય ને એટલે વેકેશન પડે એટલે તરત જ કે મારે તો વાગર પીણું ખાવા જવું છે.

ખાઉં, વાગે જાઉં, પીવું ખાઉં. એટલે દૂરથી પણ આવે, સાંજે આવી એ દીકરી સાસરેથી પોતાના પિયરમાં, વહેલી સવારે એમ જ કે આ તો પીલું ખાવા જવું છે. આટલી પીલું પ્રત્યે આટલું બધો લોકોને પ્રેમ, આટલી બધી વાર્તા, પોતાનું ઝાડ લાગે અને પીલુડીના છાળ નીચે જાય એટલે આખી અનુભૂતિ જ જુદી થાય. મને આપણા ખારસરવાના ભીમાભાઈએ જણાવ્યું કે પીલીનો મોટો ફાયદો એ છે કે ખારી જમીનના

લાભ કારક છે અને એવું સમજાય છે કે પીણાના ઝાડને બચાવવા માટે સૌએ સામૂહિક પ્રયત્નો કરવા જોઈએ અને વૈજ્ઞાનિક ઢબે આનો કઈ રીતે લાભ થાય અને લોકોનું અર્થતંત્ર કઈ રીતે મજબૂત બને એના માટેના પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે. કચ્છનો જે વાગડ વિસ્તાર છે અહીં પીણું બહુ બોડી માત્રામાં ગામે ગામ ખેતરના શેઢે તમને એના ભૂવા જોવા મળે અને વાગડની ભાષામાં ભૂવો કે

અને મેરા જીવ માટેનો એક આશ્રય સ્થાન બની જાય છે. તો પીળું ઝાડ અનેક રીતે ઉપયોગી છે. ખાસ પીળું ઝાડ છે, એનું ફળ છે એ બુલબુલ નામનું જે પક્ષી છે એને ખૂબ ભાવ્યું છે અને બહુ પ્રિય છે. અને કર્મા પીળું પણ બુલબુલ ખાતું હોય છે. આ રીતે પીવડીના ઝાડના અને પીવડીના ખૂબ ફાયદા છે, અનેક ફાયદાઓ છે. ખાસ તો વાગડવાસીઓ માટે ફરીને કહું કે આ એક એવો મેળો છે કે વાગડના લોકજીવન સાથે એ પૂરેપૂરો વળાઈ ચૂક્યો છે. ફરીને વિનંતી કરવાનું મન થાય કે જ્યાં પણ પીવડું ઝાડ હોય ને આપણે સુરક્ષિત રાખીએ અને બચાવીએ, અને એ કલ્પવૃક્ષને આપણે વધારે વધારે લાભ લઈએ. અને આ સમય હવે પીળું પાકશે એટલે આપણા આરોગ્ય માટે, આપણા શરીર માટે ઘરે સાવ વિનામૂલ્યે એના ફળ મળે. પણ એના માટે સવારે વહેલી ઉઠી અને આપણે જો એની વાત પકડીએ તો જરૂર પીળું ઝાડ આપણાને આવકારવા માટે થઈ ગણતો હોય કે કોઈક આવે અને મારા પીળું ખાય. મને બીમા ભાઈ એમ કીધું કે અમારો જે કોળી પરિવાર, કોળી સમુદાય છે એ વર્ષો પહેલા, 5-6 દાયકા પહેલા એના માટે તો પીળું એક આધાર સ્તંભ હતો કે સવારે જાય પીળું વીણી આવે અને સાંજે એ પીળું વેચી આવે અને પીળુંના બદલામાં એમની અનાજ મળે, કોઈ બાજરી આપે, કોઈ ઘઉં આપે. આ રીતે પીળું ઉપકારક હતું. અને હવે તો નર્મદાની કેનાલ આવતા લોકોમાં જીવન આખું પલટાઈ ગયું છે, સમૃદ્ધિ આવી છે. પણ સમૃદ્ધિની સાથે લોકજીવન સાથે વણાયેલા આવા જે વૃક્ષો છે, આવા ઝાડ છે, એનું જતન પણ એટલું જ જરૂરી છે, આવશ્યક છે શરીર માટે, વણી માટે. કારણ કે વહેલી સવારે આ રીતે એક તો માણસને 2-3 કિલોમીટર ચાલીને જાય તો એનું વોકિંગ થઈ જાય, એક મોટામાં મોટો ફાયદો એ. અને બીજું કે આના ફળથી રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે છે, તો રોગો સામે પણ આપણને એક સુરક્ષા મળે. તો આ રીતે પીવડીના ઝાડનું બહુ મોટું મહત્વ છે અને લોકો ખૂબ ભાવથી પીળું ખાતા હોય છે. અને ખરેખર પીળું એટલે એક ઉપકારક છે. પીળું વાગડનો જેને કહેવાય કે પર્યાય શબ્દ છે. જો મને લાગે વાગડ નામ ન પડ્યું હોત તો વાગડનું નામ પીળું પડ્યું હોત. તો આવો એક આખો મુલક જ્યાં વગેરેમાં ઠેર ઠેર આજે પણ ઘેઘૂર પીળુડીના વૃક્ષો હોય છે, બહુ મોટા વૃક્ષો હોય છે, ઘેઘૂર હોય છે અને એના પાંદડા લીલા હોય છે અને પીળું ખાવાથી લૂ પણ નથી લાગતી, એટલે અનેક રીતે ફાયદાકારક છે. કારણ કે ઉનાળામાં અત્યારે કેનાલ છે પણ એક સમય પાણી માટે વાગડ છે ને એ વરવડતું પાણી માટે, તો એ સમયે પક્ષીઓની ત્રાસ છે ને આ પીળું બુઝાવતું. એવું પીળુંનું ઝાડ એ ખરેખર વાગડ માટે કલ્પવૃક્ષ છે. નામ પણ પીળું ખૂબ ખાધા છે, ખૂબ વીણ્યા છે અને વીણા

0: today, ne samo na pri kaj, sogram, dot sogram je da, to je ne kaj, kar je bolj srednje na to fajna kaj se, a ne atma no anand pa ena dvara vrto je, tari te vodjana, vodjanu kar poč se, e vrni bak pa ne to prijetno kore se, prijeli na učer vateno, a ne na samordan vateno, že samo hitri te jo je jedno na rup malo male, a ne kjer kjer, prijeli na jatan thai, અને વધુ ને વધુ એનું સંરક્ષણ થાય તો કોઈ પીવડીના ચાલને કાપે નહીં તો આવનારી પેઢીઓ માટે એક પીવડી રહેશે નહીતર ધીમે ધીમે એમ કહેવાય છે કે જેમ ભૂગોળ નામ શેષ થતું જાય છે એમાં પીવું પણ નામ શેષ થશે તો પીવડીને બચાવવા માટેના સામૂહિક પ્રયાસો નિતાંત જરૂરી છે ખૂબ આવશ્યક છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
1: વાગડના વગડાનું કલ્પવૃક્ષ પીલું શ્રી સુરેશંકર ગોરસાભાઈ પર્યાવરણલક્ષી ખાસીનો વાર્તા આપશો તો નિર્ભય કચ્છ મલકજી વનવગર સંસિમારે ઓગી નકરંદલ ફૂલ ફૂલની વાપર પકી પરિંદર જોજ ખાજ ને પણ ભેરેભેર પાંજી પ્રકૃતિ સાથે પાંજા હુંજ સે ભરે લાગણી સે ભરે સંબંધા જીવા જાગતા સાખી આઈ ચીજો ને ચંદો હિત્રચા તો હેરે જહર વનસ્પતિ જો જતન કર્યો પાંજી મેજી ફરે જાય એટલે કવિ તે ચૈતા ને જેમ ખેતર જો ખ્યો ઉનજી વાર મકડો કે જેન ખેતર જો ખ્યો ઉની જી વાર મકડો ને જે જે ઘર ને ગયો ઉની જા કમાર મકડો અમા પર વફાદારી જો અર્થ ન સમજાવે તો ચા જે જી છાય ને ગયો ઉની જી પાડો મકડો તો પ્રકૃતિ જો રક્ષણ કર્યું જતન કર્યું તો ખાસડો વાત લાગશો તો નિર્ભય ઉજ્જવળ કાર્યક્રમ માં તો વગર જે વગર ને થિંગલ પીયુજી ગર્લ પગે સુરેશંકર ગોરવા ચા પ્રકૃતિ જો મેમા સમજાયા પર્યાવરણ જો મેમા સમજાયા જો ખામી હોય એ પાકે મળે કે દૂર કરે જાય મેં ખાસ ભજન પસંદ હે સાથે આજે રહેલ કાર્યક્રમ પૂરો કરે છે બીજા બીજા તો રહેલ કાર્યક્રમ સંભાળ પણ મને ભાવે કે ચંદ્રભાઈ જે જય કરે રામ રામ રામ રામ રામ

1 जून 1999 को उनकी टुकड़ी फिर भी चली गई।

전이 있어야 내려오면 조금 두꺼리가 미쳤지. 그걸 하루에 할 때는 함께 가동점이. 가게에 놓겠다 쓰니, 사람이

전혀 못하는 부분이에요. 조금은 너무 미쳤는데 그러면 모습을 보고 아직도 그렇게 잠기고 9 5 1 4 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0

0: Buradan hocam şu, hocam hocam kendilerini pratik çağına çatı çok başına bağlı olan ağırlamadı. Sımbında dünya nüvesi adı teyitleşiyle, tanış, anlamayı kendilerini çok inatı çok başına dine bağlı olan sabır ve meyavri ve dağıtlı matağını mevda ağırım dine ay pırgılıyor. Sımbında cilya pençayet ve feryal dinar adikadesini karışı karışı, hani çoğu adikadiyonun ilmeti santoş ne dağı, to kutra karcı anna ayı gandı nedir mi, CD arge ke apelikari nal verge şakayse. Fon number 079-238-4800. શું તમે જાણો છો સરકારશ્રીને વ્યાજ ભાવની દુકાનમાંથી અંકેદ રેશન કાર્ડ ધારકો અને અંકેદ ધરાવતા કુટુંબોને નવા પાત્ર અનાજ અંગેની કોઈ કોઈ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો નવી રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ બે વડા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓને નિયમિત સંતોષ ના થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી નગરની સીધી અરજી અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-238-4800.
1: સુરક્ષા સૂચનાનું પાલન કરો અને

0: એસબીઆઈ નેટ દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને નિયમિતથી બચો.
1: હીટવેવ એટલે કે એવું થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકો તથા ખુલ્લા કપડા પહેરો. બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને 6 સીવા પીણા પીવા.
0: અને લીંબુ માતાની અસર જણાય તો પ્રાથમિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો સરકારી દવાખાનાનો સંપર્ક કરો. ગુજરાત સરકારના ઉપક્રમ જીએસડીએ દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભાના યાળુને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી માંગ મેળવી શકાય છે. ફોન નંબર 0709-232-5849. શું તમે જાણો છો સરકારશ્રીની દરેક ભાવની દુકાનમાંથી અંતર્ગત રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને વહીવટી અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ ભેગા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓને નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-232-5849.
2: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સંતવાણી, જેમાં પ્રસારિત કરી રહ્યા છીએ નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો.

શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતમાં ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગણતરી નિગમને સીધી અરજી કે અપીલ કરી માંગ મેળવી શકાય છે. ફોન નંબર 0709-232-5400. શું તમે જાણો છો સરકાર શ્રી વિદ્યાર્થી ભાવની દુકાનમાંથી અંતર્ય રાશન કાર્ડ

0: 4 बजे से भी मैं निकल बड़ा बागवानी आश्रम चलाए तो तात्कालिक नजीक में प्राथमिक आरोग्य केंद्रों के सरकारी दवाखानों संपर्क करो। स्टेट डिजास्टर मैनेजमेंट अथॉरिटी द्वारा जनहित।
1: શું તમે જાણો છો કે સરદાર શ્રી રાહુલભાઈ ગાંધી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0992 238 5409। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર માટે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 238 5409।
2: અને આ સાથે જ સંતવાણી આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન। સૌ પ્રથમ સાંભળી કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ બેમિસાલ નું આ ગીત।

લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. પાણી પીવું. લીંબુ શરબત, માળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓને દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, અંતિ થવી, ઉબકા આવવા, ચક્કર આવવા,

0: એ બીજા અંદર સડે ન હતા, સડે સંતોષ અને તેર એ અંદર પહેલો બુજે એ પછી ફટી નીકળે તો
1: યોગ્ય મન વાંચે તેને તને ઓગી નીકળે તો
0: પાણી ઓગી નીકળે તો
1: કોઈ કે ગુપ્ત હોય તો
0: બિલકુલ દાખલા તરીકે કોઈ પણ ઘાય તો એ ઘા જો કોઈ બીજ ન તો હોય વનસ્પતિ નાલા દીયા તો પેલો મળ્યા પેલો છે તો લિયાર, તો લિયાર જો કોઈ એ લિયાર કચો હોય ત્યારે નીલે રંગ જો હોય અને પછી તમે પીને પીળે રંગ જો અથવા કેસરી રંગ જો થઈ જાય એમને લમા લમા પહેરવે અને લિયાર પહેરે છે અનિવારો ફાળે અને દાદા જો સોની બહુ રચેતા નડા નડા બેર જો રચેતા એમ ટાઈપ જો હોય તો અને એમને લિયાર ની અંદર પણ પૈસા છે તો એ લિયાર પણ સજા સજા કયું ટેકના અંદર થી પછી કઢીને પણ કયું ડાંગણી ગાંગણી એ ગાંગણી એકલી પણ થઈએ ભગવાન થઈએ ત્રે પણ થઈએ અને ચાર ફળ પણ ભેગા થઈએ અને એ ગાંગણી પણ એવી વસ્તુ હોય કે તમે કચી હોય તમે નીલે રંગી હોય અને પછી તમે લાલ રંગી થઈ વીને અથવા કેસરી રંગી થઈ વીને અને ત્યાં એ મીઠી લાગે ત્યાં પણ વચ્ચે તો ધોધો ધોધે આપણો નાલા અહીં કે ધોધા એ ચોવાજે ને સિંગરા એ ચોવાજે અને સૂર્ય પણ ચોવાજે અને એ ધોધો હોય ને એ નેપટ નીંદો હોય એકલો કે બે જઈ છો ત્યારે સૂર્ય ચોવાજે કોઈ કુંભાર પણ અમુક હદ ને જ ફૂટ દેઢ ફૂટ પણ ખોજ્યું કે અંદર થી કુંભાર નીકળે અને એ કુંભાર પણ ખાતે બહુ મટાવે હતા તો એ કુંભાર જે જો વલ થઈ એ વલ મે નીકળી જાય છે અને ખાતે બહુ મીઠા આવે. તો એ નુસ્ખા

0: ஆவே தன்னை மில்லி ரங்காவே அந்த பச்சை இப்போ லால் தீ காக்கி சினி
1: தீ
0: போய் பின்னு வாக்கு செய்யும் கால்கி போய் தூஜெல்லா தூஜெல்லா தூ பிரிவால வாக்கிலோலா இது கோ பஞ்சி கேரே கேரே தோர் தோர் பப்ர கார்தாவே இது விண்டலியோ தோர் கேதா டோ ராரியோ இசனு தி சகேட் நபிரி ஜெரிமு இது விண்டலியோ தோர் தாவே அனே மேல கோ தோர் தோரே இந்த பண வடா வடாவே அது பாதி ஹத்மே உண்டா உகாவேனே இந்த ஜாலகே தென்னி பண ஆசா கே சொந்தாவா சாயாஜி பேனகே ஹர்தன்
2: ઝાડ જ દવા આવે એ પણ આવું બને તો બરોબર ઘર જ્યાં ટેટા
0: તો ભરજા પટેટા કાચા આવે તમે નીલા આવે અને પાટી તમે એકદમ ખેસરી લાલ રંગા થઈ ગઈ તે પણ ગાંધીજી મજા છે. પણ પેપુ પેપુ એટલે જો પેપરી હોય એ પેપરી એનું જો ટેટા થઈ એ નેતા નેતા આવે એ પેપુ જોવા જઈ એ પેપુ પર ખાચી હોય ને પણ પોચ્યું થઈ ગયું ને અને ખાચી હોય ત્યારે કઠા હોય
1: બરાબર.
0: તો એ તરિયા છે પણ તો તરિયા છે પણ એ છે કે કદાચ સેક્રેટરી થી પણ થઈ શકું પાણી ચોફે વારે ભરાઈ એન્જો છોડ થી નીકળો
2: પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલા વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને નેટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનો ડ્રગ્સ ઝડપાયો. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત. શકમંદોની અટકાયત કરાઈ. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર પહોંચ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આકાશવાણીના 9 વર્ષોની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સુગમ સંગીત સમારોહનું આયોજન. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેડી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનના અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: tercera temporada de Shows Meters el GK, los 80 kHz para Cachuani Nueva, Ambogat o Macandrichi. Metro Guerra viene 3000 Tachi. Prestuchi, Gar Filme, Hindi Gito Mokarikram. Gito Sandri, Tepala, Ek Sandesh.
1: તમે જાણો છો કે સરકાર શ્રી ગાંધી ભાવી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો મેં રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળવાના અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન

શૂન્ય 7 9 232 58 400 ને

શું તમે જાણો છો કે સરકારશ્રી ગાંધી ભાવની દુકાનથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.

0: आकाशवाणी अहमदाबाद वडोदरा श्रोता मित्रों थोड़ी क्षण में मुख्य समाचार समझो।
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. દેશના વિવિધ ભાગોમાં વધી રહેલા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાલુપુર ફ્લાયઓવર પર 45 મીટર લાંબા સેગમેન્ટલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે. જાપાનના ટોકિયોમાં ભારતીય દૂતાવાસે ભારત જાપાન નેક્સ્ટ જનરેશન પાર્ટનરશીપ સેલિબ્રેટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘુસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલા વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત. શકમંદોની અટકાયત કરાઈ. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. ભારત અને રોમાનિયાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર સંયુક્ત સમિતિની બીજી બેઠક યોજી. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. હવે પછી બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીમાં ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રીના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નીલની શાની દેવાન ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આજે આપણા સૌનું સદભાગ્ય છે કે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક એવી વિભૂતિ ઉપસ્થિત છે કે જેમનો અવાજ દાયકાઓ સુધી ગુજરાતના ખૂણે ખૂણે ગુંજતો રહ્યો. ગુજરાતના પ્રસારણ જગતનો એક સુવર્ણ ઇતિહાસ કે જેમનો જન્મ 1936 ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ એની એ પેદા થયેલો એવા 92 વર્ષીય આદરણીય સમાચાર વાચક મયુરીબેન શાહને વંદન અને આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત.
3: નમસ્તે શ્રોતા મિત્ર, મને ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે હું આ સ્ટુડિયોમાં બેઠી છું. વર્ષે આ સ્ટુડિયોમાં અમે બેઠા અને ઘણું કામ કર્યું છે, પણ અત્યારે એક જુદી જ લાગણી અનુભવાય છે કે જયારે માઇક મારી સામે છે, મારી જોડે દેવાંગ છે.
2: મને ખબર આજે 92 વર્ષે પણ આપ આટલા એક્ટિવ છો એનો આનંદ છે.
3: તંદુરસ્તીનું રહસ્ય હંમેશા હસતા રહેવાનું અને બધું જ ખાવાનું, પણ ઓછું ખાવાનું. અને તમારા જીવનમાં જયારે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે સ્વીકારવાનું. અત્યારે મારી 92 વર્ષની ઉંમરે આવે છે મારા મોટા તબિયતના પ્રોબ્લેમ્સ, પણ મને કોઈ પણ બોલાવે પાર્ટી અગર તો કોઈ સોશિયલ બેઝિકમાં તો હું કાયમ જઉં છું. હું જયારે દેવાંગે મને કહ્યું કે તમે આવશો તો હું એક ચોક્કસ હું આવીશ.
2: આકાશવાણીમાં કર્મચારી તરીકે સેવા આપવાનું કેવી રીતે શક્ય બન્યું?
3: એકચ્યુઅલી એવું હતું કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન 1949 શરૂ થયું અને ગુજરાત કોલેજની નજીક અમારો સ્ટુડિયો હતો આકાશવાણીનો. એટલે એ વખતે ડ્રામા આર્ટિસ્ટ તરીકે એટલે નાટકના કલાકાર તરીકે મેં ઓડિશન આપી હતી અને એમાં મેં એક નાટક રાતના 5:30 વાગે કરેલું, 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ થઈ મને એ નાટકનો ભાગ લીધેલો. રેકોર્ડિંગ હતું જ નહીં, એટલે જે ભૂલ થાય એ તમારે સ્વીકારી લેવી પડે.
2: તો નિર્મલ, તમે 49માં નાટક વિભાગ
3: દિગ્ગજ કલાકારો અંશુએ ચોકસી, કલશ અને બીજા ઘણા એવા હતા. એટલે જયારે એ લોકોને મેં જોયા ઓડિશનમાં, મને તો મારો કોઈ એનો ચાન્સ લાગે નહીં. પણ પછી જયારે ઓડિશન પતી ગઈ ત્યારે અમે 3 જણ સિલેક્ટ થયા. અમે ત્યાં એક મિસ્ટર લાયલ કરીને ઓફિસર હતા, એમણે મને પૂછ્યું કે તમે કઈ કરો છો. તે વખતે હું પણ સ્કૂલમાં જોબ કરતી હતી. અને પછી એમણે મને કહ્યું કે જો બોલાંડ, આ કામની નોકરી નથી, આ ટેમ્પરરી નોકરી છે. અને કેઝ્યુઅલ એટલે તમને જયારે અમે બોલાવી ત્યારે આવવાનું, એટલે તમે તો નોકરી તમારી કરતા હોય તો છોડશો નહીં. તો કે નહીં, હું આવીશ. પછી ક્યાંથી જોડાશો તમે, ક્યાંથી? તો કે કાલથી આવજો તમે. એટલે 21 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 7 દિવસનો એ કોન્ટ્રાક્ટ 1955 મારો થયો. અને એ કોન્ટ્રાક્ટ પછી આમાં વધતો ગયો. અને 1956માં અમને લોકોને કન્ફર્મ કર્યા.
2: તો નલિનીબેન, બહુ સરસ વાત કરી આપે કે આપણે એક હંગામી ધોરણે આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું અને પછી તમારું કન્ફર્મેશન થયું. તો એ પછી ન્યૂઝ રીડર કેવી રીતે આવ્યા?
3: ન્યૂઝ રીડર મારી પ્રમોશન જોબ હતી, એટલે મેં લગભગ 20 વર્ષ એનાઉન્સર તરીકે કરી નોકરી.
2: 20 વર્ષ
3: કરી લગભગ 78માં ખબર પડે કે નલિનીબેન કે રતનબેન કે ઉમાબેન એ રીતે, એટલે અમારી ઓળખાણ અવાત ની હતી. મારી જોડે બીજા બધા ઘણા આવે, પણ જયારે હું જોઈન થઈ ત્યારે ઉમા હોસર શિવાસર સિનિયર એનાઉન્સર, અને એમનો અવાજ પણ બહુ જાણીતો હતો. અને ઉમા હોસર નું નામ પડે કે બીજા બધા પાછા પડી જાય, એટલું સારું એનું નામ હતું. અને એ પછી જયારે અમે લોકો જયારે રેગ્યુલર માં જોઈન થયા ત્યારે હસીના કાદરી હતા, સુધા માણવદર હતા, અરુણા જોશી હતા, ભાર્ગવ મહેતા હતા. અને એનાઉન્સર ની તો દિવાળી હોય તો ભાઈ બી જોય તો આવું જ પડે ડ્યુટી છે. અને પછી બધા કોઈ પોતાની રીતે એડજસ્ટ કરીએ અને સરસ રીતે અમે એનાઉન્સર તરીકે નોકરી કરી.
2: એવું કહેવાય કે જેમ બોર્ડર ઉપર જવાનું છે કામ કરે રાત દિવસ, એનાઉન્સર ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે કોઈ પણ પહેરવા

0: સારું માથો પ્રસંગ બન્યો હોય પણ એની ડ્યુટી એને કરવી જ પડે, એની ડ્યુટી એસાઇન થયેલી હોય, એ સમય એને આવી જવું પડે. તો નરેન્દ્રભાઈ, તમે જયારે પહેલું ન્યૂઝ બુલેટિન વાંચ્યું હશે ત્યારે કેવો રોમાંચ થયેલો આપને?
1: એક જયંત દેસાઈ કરીને અમારી એડિટર હતા, તો જયંતભાઈ મને કહ્યું કે હવે તમે એનાઉન્સમેન્ટ ભૂલી જાઓ, હવે તમે તટસ્થ રીતે ન્યૂઝ વાંચતા શીખો. અને મેં ન્યૂઝ પહેલું બુલેટિન આપ્યું એ પહેલા મેં ન્યૂઝ કેવી રીતે વાંચાય એની પ્રેક્ટિસ જયંતભાઈ દેસાઈ જોડે કરી હતી. મેં જયંતભાઈ નવરંગ ધોળકે હતા એ વખતે, નવરંગભાઈ તો દિલ્હી પણ ન્યૂઝ વાંચતા હતા એવી રીતે. અને પહેલું બુલેટિન વાંચ્યું એ વખતે જે અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા સુરેશભાઈ ઠાકોર કદાચ હતા, પછી એમને પણ ફોન આવ્યો કે કેરી ઓન સારું ગામ છે.
0: આજના સમયમાં આકાશવાણી એ એકમાત્ર એ માહિતી મનોરંજન અને સમાચારનું માધ્યમ હતું, તો શ્રોતાઓનો કેવો પ્રેમ મળતો હતો આપને?
1: શ્રોતાઓનો જે તમને પ્રેમ મળ્યો છે ને એવો તમારા કુટુંબ વિશેનો પણ મને નહીં આપ્યો એટલો પ્રેમ શ્રોતાઓને.
0: બિલકુલ બિલકુલ.
1: અને 7:05 મોર્નિંગ બુલેટિન લગભગ હું વાંચતી હતી સવાર પહેલા, બીજે બધા હતા સુભદ્રા બંધ હતા, અમે 3 જણ હતા એ વખતે કેઝ્યુઅલ ન્યૂઝ રીડર બોલતા, અમે 3 માંથી વાંચતા હોય પણ અમે 3 માંથી જે વાંચે એ બધા જોડે એક ગર્વ થઈ ગયો શ્રોતાઓને. અને ધારો કે મહિના સુધી હું કઈ ગયો હોઉં કે બાદગામ, તો શ્રોતાઓ પૂછે કે સુભદ્રા બેન ક્યાં છે, અમારી હાજરી અને ગેરહાજરી બંનેની નોંધ લેવા દેખતી.
0: તો એ જમાનામાં તો ટીવી તો હતા નહીં, એટલે ગામમાં ચોરે રેડિયો મૂકેલો હોય અથવા તો કોઈના ઘરમાં રેડિયો હોય અને બધા રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા હતા, તો કોઈ એવો ખાસ પ્રસંગ જો તમને યાદ આવતો હોય કે, કારણ કે એ માહોલ આખો અલગ હતો, તમે જે સુવર્ણ યુગમાં એ સમય પસાર કરેલો છે તો એવો કોઈ પ્રસંગ યાદ હોય તો?
1: અમે પેકાર્ડમાં એક પ્રોગ્રામ કરવા ગયેલા, તો આવો માણસ સમય કર્યો એટલે તો આતંકવાદી વિશાળ બોલે છે, એટલે અવાજ થયો છે. હવે આખા ગામના લોકો પ્રોગ્રામ પતો પછી મને મળવા આવ્યા કે અમે તમને જોયા એમ કે બહુ આનંદ થયો ને એ રીતે. અને એ રીતે અમારું અવાજથી ઓળખાણ હતી, પછી ન્યૂઝ વાંચે પછી અમારા નામથી પણ ઓળખાણ
0: થઈ. રેડિયો એક તો લાયસન્સ પણ હતું, રેડિયો
1: અંદાજ ઉપર લાયસન્સ,
0: કારણ કે એ સમય આવ્યો હતો કે રેડિયો પણ તમારે સાંભળવા એટલે અમારે લાયસન્સ લેવું પડે, 15 રૂપિયા ભરવા પડે. અને ગામમાં એમાં ચોરો એટલે મેં કીધું કે ગામમાં એક જ જગ્યા રેડિયો હોય, સાંજના તમારા પ્રાદેશિક સમાચાર સાંભળવા માટે કે ખેડૂત મંડળનો કાર્યક્રમ સાંભળવા માટે બધા જ ભેગા થતા હોય, એટલે એ ચોરે આવતા હતા. તો 1936 થી 2026 90 વર્ષમાં રેડિયોના માધ્યમમાં તમે કેવા બદલાવ જોયા?
1: જો રેડિયોના માધ્યમમાં ગમે તેટલા બદલાવ આવ્યા, બધી ટેકનિક વધી, અમે ન્યૂઝ વાંચતા હતા ત્યારે અમે ખાલી અવર્ણન કરીએ, હવે તમે લોકો વિડીયો પણ મૂકી શકો, પણ અમે જે તાદૃશ્ય ચિત્ર આપતા હતા રેડિયોમાં અને જે અવાજથી અમારા લોકો ખુશ થતા હતા એ અમે અત્યારે, મને એવું લાગે છે કે અત્યારે ઘણી જ આગળ વધી ગયા છે રેડિયોમાં. અને અત્યારે સ્પર્ધા પણ ઘણી,
0: સ્પર્ધા ઘણી બધી થઈ ગઈ, સોશિયલ મીડિયા પણ
1: એટલા બધા ઘણા બધા દૂરદર્શનના સમાચાર થયા બધું થયું, પણ આકાશવાણી રેડિયોનું એક મહત્વ તો રહ્યું છે. કારણ કે તમે ગામડે જાઓ અને ત્યાં અંદર લાઇટિંગ આવ્યો તો પણ એ લોકો ગમે તે પણ કરીને ટીવીમાં જોઈ શકાય, પણ 10 મિનિટના સમાચાર સાંભળી શકાય.
0: બિલકુલ. આજની તારીખમાં પણ તમે ગામડામાં જાઓ તો લોકો સાયકલ ઉપર જતા હોય તો રેડિયો અમને ખબર
1: પડે,
0: રેડિયો પણ હોય, હવે તો મોબાઈલમાં પણ આવી
1: ગયા
0: છે, એટલા સમૃદ્ધ થઈ ગયા છે કે મોબાઈલમાં પણ રેડિયો સમૃદ્ધ થઈ ગયા છે,
1: એટલે રેડિયોનું મહત્વ તો એમને જ રહ્યું છે.
0: એનું જ રહ્યું છે. તો નરેન્દ્રભાઈ, કોઈ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે અથવા તો કોઈ એવા ખાસ પ્રસંગે જયારે સમાચાર વાંચવાના હોય તો એક સમાચાર વાચક તરીકે તમારી મનોસ્થિતિ કેવી હોય છે?
1: જો અંતરમાં દુઃખ તો થાય, કોઈ પણ તોફાન થયું હોય, કોઈ આપણે વાયરસ બહુ થતા હતા એ વખતે,
0: બિલકુલ,
1: તો એ વખતે કોઈ 10 જણ ગુજરી જાય છે કે 5 જણ ભાગ્યું છે કે અંદરથી દુઃખ થાય,

0: this emotions thing of the dilemma also. ए अप्रोड्यूस में अगर तो पाइप कर जाए तो अभी नहीं बता रहे नहीं ए वक्त है आपने एक समाचार वाचक से अभी पटस से रहते आपने हमें अंदर थी आपने पहले था ना ऐसे व्यथित था ऐसे कि मुक्त था ऐसे पर ए आपने श्रोता नहीं बता रहे जरूरी ना थे
1: ये तुम्हारे फीलिंग्स पर तुम्हारे एकदम कंट्रोल करो
0: फीलिंग्स पर कंट्रोल करो
1: तुम्हारा गर्मी अंदर कोई एवं प्रसंग बनी लो होय अथवा तो तुमने पोता ने पर ठीक नहीं लगत हो तो तुम जरे ऑन एयर जाओ छो माइक्रोफोन ની સામે આવો છો ત્યારે તમે બધું જ ભૂલી
0: જાઓ બધું ભૂલી જાઓ
1: એટલે માટે સર્વસ્વ તમારા શ્રોતાઓ છે
0: માઇક
1: માઇક છે તો શ્રોતાઓ છે તમે માઇક માં જેમ છે
0: તમે શ્રોતાઓ મારા
1: એટલે તમે બિલકુલ કોઈ પણ ઇમોશન્સ કંટ્રોલ કરીને એટલે સુધી તમે સમાચાર
0: પહોંચાડો
1: તો મને સમાચાર તો હંમેશા લાઈવ જ અપાય છે એ બધી જોબ કરતા નથી જીવન જ અપાય છે તો આ સમાચાર વાંચતા વાંચતા કોઈ
0: સવારે સાતમા દિવસે હું સમાચાર પત્ર વાંચતી હતી તો એમાં ગામ ભુજિયા એક આવ્યું હવે ગામ ભુજિયા આવ્યું ટાઈપ કરવાનું હતું પેલા અમારા અક્ષર હતા તો પછી મેં ભજિયા ને બદલે ભજિયા વાંચ્યું પછી મેં તારી ભજિયા ને બદલે ભજિયા સુધારી તો નહીં દઉં પણ સાતમી દિવસે જે મેં વાંચી ને બહાર આવી પેલા તો અમારા ઇન્ચાર્જ હોય એડિટર મને કે શું હતું તમારે આજે ભજિયા પણ યાદ આપ્યું મોબાઈલ આપો તમને ખાલી મળે એ તો પતિ ભજાય પછી લિસનર્સ ને ફોન આવવા માંડ્યા પછી સવિનય વિનંતી કે આવતું તું એ વખતે શ્રોતા ને પત્ર આવે કે કઈ નલિન બેન ઊંઘમાં આવ્યા હતા શું એટલે એ મારા જીવનનો એક મોટો પ્રસંગ કે એક આપણી નાનકડી ભૂલ પણ લોકો સાંભળે છે અને એનું ધ્યાન રાખે છે
1: ધ્યાન રાખે છે અને એ સમજે પણ છે કે કદાચ એ તો
0: ભૂલવાનું થઈ જાય ભૂલ એટલે એ લોકો આપણી ભૂલ તો માફ કરી પણ ભૂલને એને એને પેલી પણ કરી હાઈલાઇટ બી કરી કે ભાઈ કેમ શું થયું
1: બિલકુલ બિલકુલ તો મને જેને અત્યારે આવો એક સરસ મજાનો માહોલ ઉભો થયો છે તો તમે એ વખતે જે પ્રાદેશિક સમાચાર વાંચવાની શરૂઆત કરતા હતા એની એક ઝલક અમારા શ્રોતાઓને આપશો
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રાદેશિક સમાચાર નલિની શાહ આપે છે. આજના મુખ્ય મુખ્ય સમાચારો આ પ્રમાણે છે. આકાશવાણીના સ્ટુડિયોમાં 32 વર્ષ પછી નલિની શાહ ન્યૂઝ વાંચે છે અને દેવાંગ ભટ્ટ એમનું ઇન્ટરવ્યુ લે છે. એ અમારા મુખ્ય સમાચાર છે.
1: તમે સમાચાર વાંચતા હો અને છેલ્લી ઘડીએ તો પેલા ખરાબ અક્ષરમાં લખાયેલા પેલો ફ્લેશ તમે જો ફ્લેશ ની વાત કરી એવો કોઈ ફ્લેશ આવે એટલે આજના જે મને મહિને પેલું બ્રેકિંગ ન્યૂઝ કહે છે બોલતા હોય છે કે હમણાં જ મળતા સમાચાર મુજબ અને એ ગમે એવા અક્ષરે ઝડપથી લખાયેલું પેજ તમારી પાસે આવે તો એ વખતે તમે કેવી રીતે કંટ્રોલ કરીને કોઈ પણ શ્રોતાને ખબર ના પડે એવી કેવી રીતે વાંચતા હોય અને કેવી તૈયારી કરતા હોય
0: છે અમે એ વખતે સમાચાર વાંચતા ફેડર ડાઉન કરી દઈએ સજ જસ્ટ અને એમ સજ જોઈ લઈએ તો શું થાય કે આપણે એક અક્ષર ઉકળવાનો પૂરા પ્રશ્ન હોય અને એમાં હું એવું કહું કે મારા અક્ષર બહુ જ ખરાબ હતા એટલે જે ન્યૂઝ રીડર ન્યૂઝ વાંચવા જાય કે કોઈ ફ્લેશ આવે તો નલિન બંગલામાં મોકલશો અક્ષર એ પણ તમારી રાહુ જોઈતી
1: જી બિલકુલ એ એમ કહી શકાય કે તમારા અક્ષર કોઈ વાંચી ના શકે તમે બીજાના અક્ષર કરજો તમારા અક્ષર આવે તો તમે બીજાને બધાને વાંચી શકો
0: જે બધાને મોટા અક્ષરે હું પણ મોટા અક્ષરે લખું આ પણ પ્રોબ્લેમ થતા લોકો
1: બીજી રીતે અને આ બધી વસ્તુ મળીને મને યાદ છે કે જયારે ઇલેક્શન નું રિઝલ્ટ જયારે
0: આવતું
1: એ વખતે તો એટલા બધા આંકડાઓ એ સ્થળોના નામ કયા ઉમેદવાર છે કોની કોની સામે કેટલા મતોથી આગળ છે અથવા તો વિજય મેળવ્યો એ આખી ઘટનાઓ જે ઓન પોઝ રહેવું પડતો હતો આખા ન્યૂઝ રૂમે એ તો એની થોડીક વાત કરો કે માહોલ કેવો
0: એ વખતે માહોલમાં શું થતું હતું કે મારો જાણ કે અમે તો સાત જણ અમારો સ્ટાફ હતો એના પછી એક્સ્ટ્રા સ્ટાફ પણ બોલાવે
1: જી
0: એમ આટલા મતો થી જીત થાય છે આટલા મતો થી હાર થાય છે એમાં કોઈ વાર આવે 38,000 કે 35,000 એક બે આંકડા હવે એક વાર એવું બન્યું કે એ આંકડા જે ભાઈ લખતા હતા એમાં આવું લખતા એ ભાઈ ની જ ભૂલ હતી અને ટાઈપિસ્ટ ની ભૂલ હતી અને જયારે મારી પાસે વાંચવા આવ્યું ત્યારે તો આપણે એ વખત વાંચતા હોય કે ફ્લેશ જે તમે બ્રેકિંગ ન્યૂઝ ફોન આવ્યો, શું થયું

0: આપણે ઉદઘોષી તરીકે પણ કામ કર્યું છે, તો તમારા ધ્યાનમાં અથવા તો તમને તમને કયા મેળા ધ્યાન થઈ રહ્યું કોઈ કોન્સેપ્ટ વિશે થોડી વાત કરો.
1: આમંત્રિત મહેમાનોમાં અમારે અમે મેરેટ એનાઉન્સર્સ હતા, એમાંથી અમે એનાઉન્સમેન્ટ માટે પણ હવે એ વખતે એવું થતું હતું કે સરસ મેરેજ આવવું હોય અને સરસ એનાઉન્સમેન્ટ બધા કરવાની હોય, લોકો અમે આકાશવાણીના પ્રોગ્રામ માટે લોકોને બહુ ગયું હતું કે આજે જાય તો એ વખતે અમારા જમાનામાં કૈલાસ ઠાકોર, મોહનકુમાર પાઠક એ બધા સરસ લેખકો કવિઓ હતા. એક વખત આવો કોઈ પ્રોગ્રામ હતો સુગમ સંગીત નું, તો મેં એક તો સુરેશભાઈ ઠાકોર અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા, તો મેં એમને એવું કહ્યું કે ભાઈ અમારો અવાજ તો સારો છે પણ અમારી લેખન શક્તિ એટલી અથવા લેખન કળા અમારે એટલી સારી નથી. તો સુરેશભાઈ કહે કે અમે રિસાઈ કરીશું, તમારી સ્ક્રિપ્ટ તો અમે વાંચવાના છે અને અમને સારું નહીં લાગે તો અમે મનકુમારભાઈની મદદ લઈશું, પણ તમે તો પ્રયત્ન કર્યો છે. અને એ જે સુરેશભાઈ મને કહ્યું એવી અસર મારા જીવનમાં કામ માટે પડી કે હું લખતા શીખી, જે કમ્પેરિંગ કહ્યું કે જે વખત માટે જે કહો એ લખતા શીખી.
0: ટૂંકમાં એમ કહી શકો નલિનીબેન કે આકાશવાણીમાં તમે જયારે ભરતી થાવ છો ત્યારે તમારી અવલદને કારણે થાવ છો, પણ આકાશવાણી તમે રોજે રોજ કંઈક ને કંઈક નવું
1: શીખો. અને બીજું શું છે કે જીવનમાં જે આપણા પાસે કોઈ જાણતા જ ન હતા એ બધી છે આકાશવાણી શીખવાડી.
0: બિલકુલ
1: અને શિસ્ત શીખવાડી.
0: બિલકુલ
1: તમે મને 10-15 કહો તો હું 10-15 હજાર રોજ એટલી શિસ્ત આવી. ન્યૂઝ વાંચતા હોય તો બસ 10 મિનિટના ન્યૂઝ છે અને પાછું બાઇન્ડ અપ પણ કરવાની છે, તો એ બધું અમને આકાશવાણી શીખ્યું છે.
0: એ તો બહુ સરસ તમે જે વાત કરી એ વાતો પણ બહુ સરસ છે કે તમને 10 મિનિટ સમયગાળો મળ્યો છે અને તમારી પાસે મટીરિયલ છે વધારે 11-12 મિનિટનું, તો તમે કોઈને પ્રાધાન્ય આપો ને કેવી રીતે આખું હેન્ડલ કરો?
1: એમાં શું હોય છે કે જેમાં તમે થોડી ઇમ્પોર્ટન્સ ઓછી હોય એ અમે પાછળ જ રાખ્યા હોય, એટલે પછી શું કરીએ કે ભાઈ પાછળ ન્યૂઝ છે એને ત્યાં આગળ પછી અટકી જઈએ.
0: આકાશવાણીએ ભાષા અને સંસ્કૃતિને જાળવવાનું તો બહુ જ મોટું કામ કર્યું છે. સમાચાર વાંચતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. આમ તો આકાશવાણીમાં કોઈ પણ ઉદ્ઘોષક હોય કે સમાચાર વાચક હોય ઉચ્ચારણ ઉપર એને ધ્યાન રાખવું પડતું હોય છે, તો આ વિશે આપ શું કહેશો?
1: જો હું એવું કહું છું કે અમુક વસ્તુ તો છે ને તમારી ભાષા શુદ્ધિ ના હોય તો તમારું સિલેક્શન પણ જયારે કે મેં આકાશવાણી જોઈન કર્યું હોય ત્યારે મારા શુદ્ધ ઉચ્ચારણ કદાચ થોડા ઓછા હોય, પણ જેમ જેમ મને અનુભવ થતો જાય એમ મારી આંખ શુદ્ધ થાય. પછી અમારી વખતે ઉમાશંકર જોશી હતા, પછી આનંદભાઈ રાવળ હતા, એ બધા આકારી આકાશવાણીના સેનાપર સમિતિમાં હતા આકાશ અમદાવાદમાં, અને વાર તહેવારે એ લોકો પણ પ્રોગ્રામ સાંભળે અને પછી નામ સાથે એ લોકો કહે કે એમને આ શુદ્ધ ઉચ્ચારણ નથી એમને સુધરાવો, અને એ રીતના એટલે એ સૂચન કરે. એટલે બધા જે લોકો એટલે એટલીસ્ટ હું અમારી જોડે જે બંને બધા જે કામ કરતા હતા એ બધા ઉચ્ચાર પણ બહુ ધ્યાન આપતા હતા અને શુદ્ધ ગુજરાતી.
0: તો નલિનીબેન 90 વર્ષે આકાશવાણીને સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાય એને કેવી રીતે જુઓ છો આપ?
1: હું તો એવું કહું છું કે બહુજન હિતાય બહુજન સુખાય એ જે સૂત્ર છે ને એ સાર્થક થયું છે આ 90 વર્ષમાં. આકાશવાણીએ જે ફેલાવો કર્યો છે ઘેર ઘેર આકાશવાણી ફરતું થયું અને હજુ પણ ચાલુ રહ્યું છે, એને મહત્વ એટલું રહ્યું છે અને સમાચાર આપો એટલું નહીં પણ ગ્રામજનોનો કાર્યક્રમ આવે કે બધા બહેનોનો કાર્યક્રમ આવે બાળકોનો કાર્યક્રમ આવે એ બાળકોનો કાર્યક્રમમાં એમને આનંદ આપો છો અમે, પણ જોડે જોડે અમને જ્ઞાન પણ આપો છો અમે, એટલે એ બાળકો બી શીખે છે. એ જ રીતે બહેનો પણ ઘેર બેઠી હોય તો વાનગી બનાવવાનું શીખવાડે, જોડે જોડે એમને કંઈક સારું પણ શીખવે કે ભાઈ અત્યારે નવી ટેકનિક વધી છે તમે વધુ સારી રીતે શીખો સારું જાણો. એટલે
0: આકાશવાણીએ ખૂણે ખૂણામાં જઈને જે છેવાડાનું માનવી છે ત્યાં સુધી પહોંચીને એ ભાષા શિક્ષણનું કામ કર્યું છે, માહિતી આપવાનું કામ કર્યું છે, મનોરંજન

0: છે. અને એક તમે વિચારો કરો કે ગામડામાં બેઠેલો એક માણસ હોય અને એ સરકારની કોઈ યોજના છે, એ યોજના એને કઈ પેપર નથી જતો, એની પાસે કોઈ સોશિયલ મીડિયા અત્યારે છે નહીં, પણ આકાશવાણીના માધ્યમ દ્વારા એ મેસેજ એને પહોંચે છે કે આ એક યોજના છે અને એનો લાભ મને મળી શકે છે. તો છેવાડે એના માનવીને એક મદદ પહોંચાડવાનું પણ આકાશવાણીએ કામ કર્યું છે.
1: અને આપણે અમે

0: मजा का संदेश है कि नेवू वर्ष आकाशवाणीचा मन बाणू वर्ष थाय छे એટલે હું એવી શુભેચ્છા આપું છું કે આકાશવાણી વર્ષો વર્ષ આ જ રીતે પ્રગતિ કરે અને મારા જેવા અનેક શ્રોતાઓ આકાશવાણી અને મારા જેવા ન્યૂઝ રીડર એનાઉન્સર કામ થતા રહે અને એ લોકો સરસ કામ કરતા રહે.
1: ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ. પ્રણામ. નમસ્તે.
2: શબ્દોમાં મહત્વની યાદો હમણાં જ સમી રહ્યા હતા. આકાશવાણીમાં ગૌરવ બનતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિત અને સમાચાર વાચક નલિની શર્મા દેવાન ભટ્ટ સાથેની વાતચીત.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બપોરના 12:30 મિનિટ થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ શહેર.
3: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
4: અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરો. RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: સિદ્ધાંતો કે નિયમોનું પાલન અસંભવ છે. વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાને એમ માનતા છતાં અસરકારક એવા સુવિચાર સાથે વહેલી વહેલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સહ કાર્યક્રમમાં આપ સૌનું હેતભર્યું સ્વાગત છે. આજે છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં સિનિયર જર્નાલિસ્ટ અને રાઇટર મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આપણે સોમવારે સિનિયર કાર્યક્રમમાં સાંભળી હતી.
0: આપણે જાણ્યું કે આકાશવાણી સાથેના તેમના અનુસંધાનની શરૂઆત થઈ એક શ્રોતા તરીકે, ત્યારબાદ લેખન થકી અને વૈવિધ્યપૂર્ણ કામગીરી થકી તેઓ આકાશવાણી સાથે જોડાયા તથા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરતા થયા. મિત્રો, મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની સુંદર બાકી રહેલી વાતચીત ચાલો આજે સાંભળીએ.
2: રમેશભાઈ, આકાશવાણીના પ્રથમ કોન્ટ્રાક્ટ થકી આપને જે કદાચ જીવનની પહેલી કમાણી થઈ, તો એ અંગે તમારો અનુભવ આપણે શેર કરીએ શ્રોતા.
3: એ તો એને તમને કહ્યું કે પહેલો 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એ તો મારા માટે બહુ જ એમ કહેવાય ને કે બહુ જ મોટો એક દસ્તાવેજ. આજે બી સાથે રહે કે હું 1980 આજે 46 વર્ષથી એક જ સંસ્થા સાથે કરું ને, કેટલા બધા પ્રોડ્યુસર આવી ગયા. જસ્ટ લાઈક હું તમને થોડાક નામ છે અને એ મારી માટે યાદ કરું કે જેમણે મારી શક્તિ પીછાણી અથવા મને પ્રોત્સાહિત, એટલે એમનો આભાર. જેમ કે ભરતકુમાર ચૌહાણ, સતીશકુમાર સક્સેના, ડોક્ટર ચંદ્રસેન નાવાણી, હરીશ કકવાણી, હિમાંશુ આયા, વીકે દવે, મંજુલા શાહ, જયેશ પંડ્યા, મૌલિન મુનશી, પારુલ વ્યાસ, ત્રિલોક સંઘાણી, શશિકાંત પરાતે, શૈલેષ પંડ્યા, સાદિક નૂર પઠાણ, તુષારભાઈ શુક્લ અને આજે તમે એ યાદીમાં એક નામ વધુ, એ આજે હિતેશભાઈ તમે.
2: ખાસ કરીને જે પ્રાણ મને એ થાય છે કે મહેશભાઈ પાસે એક આખી જેને કહેવાય ને મેમોરાઇઝ થયેલું છે આકાશવાણી, તો એનો એક અધિક આનંદ છે.
3: બીજો એક બહુ સરસ વાત કહી, જે જિંદગીનું આ કોન્ટ્રાક્ટ તો છે જે કામ કર્યું, પણ એનાથી સૌથી મોટો જે મને જીવનભર યાદ કહી શકાય જેનો હું આજે બી ગૌરવ લઈ શકું કે મારા ઘરની દિવાલ પર ટેંગાડી શકું એવું એક એક દસ્તાવેજનું કામ એ છે કે એ જમાનામાં અત્યારે આપણે નશીલા દ્રવ્યોનું અત્યારે જે દૂષણ છે એ આજકાલનું નથી, બહુ જ વર્ષોથી.

0: તો એ લગભગ 1990 ના અરસામાં આકાશવાણીનું એક કેન્દ્રીય સંસ્થા, એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ સમાજમાં જાગૃતિ લાવવા શું કરવું. તે લોકો એક સ્લોગન બનાવ્યું કે રેડિયો ડેટ, રેડિયો એટલે રેડિયો, ડેટમાં ફૂલફોર્મ એ થાય ડી ફોર ડ્રગ્સ, એ ફોર આલ્કોહોલ, ટી ફોર ટોબેકો અને ઈ ફોર એજ્યુકેશન, એટલે રેડિયો ડેટ બરાબર. અને એ લોકોએ એની 13 એપિસોડની સિરિયલ કરી બધા પ્રાદેશિક કેન્દ્રોમાં પ્રાદેશિક ભાષામાં વળે, અને એની આઉટલાઈન આપી દે કે ભાઈ આ તમારો પહેલો એપિસોડમાં આટલું સમાવવાનું, બીજા એપિસોડમાં. તો એ વખતે યુવાણીમાં સતીશ કુમાર સક્સેના સાહેબ હતા, તો એનો એપિસોડ 0 અને 1 નંબરની મને આઉટલાઈન આપી, એના આધારે મેં 2 એપિસોડ લખ્યા, એટલે એ પ્રસારિત થઈ ગયું. હા, એટલે તમે વિચારો કે કેન્દ્રમાં નેશનલ લેવલે બ્રોડકાસ્ટ થવાની એ સિરિયલના પહેલા 2 એપિસોડ લખવાનું એમને મારામાં કઈ સામર્થ્ય જોયું કે મને શક્તિવાન બનાવે એ બંને રીતે, તો એ કર્યું. પછી એ કહ્યું કે 13 એપિસોડની સિરિયલ પતી ગયા પછી એ લોકોએ એક પોસ્ટર સ્પર્ધા યોજી, અને પોસ્ટર સ્પર્ધા હતી કે ભાઈ તમારે રેડિયો ડેટ એટલે નશીલા દ્રવ્યોની સમાજમાં જાગૃતિ લાવવા અંગેનું પોસ્ટર દોરવાનું, અને ભારતની 14 માન્ય રાષ્ટ્રીય ભાષાઓમાં હતી. તો મને થયું કે ચલો હું ભાગ લઉં. જિંદગીમાં હિતેશભાઈ પહેલી વાર પોસ્ટર દોર્યું બરાબર, એ પછી કોઈ સ્પર્ધામાં ભાગ નથી લીધો બરાબર, એ પોસ્ટર દોર્યું. અને કોઈક એવો વિચાર્યો કે હું હિન્દી ભાષામાં બોલું, બાકી ગુજરાતી એટલે ગુજરાતીમાં લીધો તો સારું હતું. બીજી વસ્તુ કે ગુજરાતી એટલે ગુજરાતી સમુદાય ઓછો હોય એટલે એમાં ઓછા કલાકાર, એટલે તમને જીતવાના ચાન્સીસ વધારે રહે. એમ પેલો 50 તો છેવટે ત્રીજો નંબર બી આવે, આશ્વાસન બી મળે, પણ સમાવ કઈક નહીં. મને કઈક જુદો વિચાર, એટલે મેં હિન્દી ભાષામાં કર્યું અને એ પોસ્ટર મોકલ્યું. અને હું એટલો બધો ખુશ નસીબ કે એ મારા હિન્દી પોસ્ટરને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને મારું એ પોસ્ટરનું શીર્ષક હતું ખેલ ખતરનાક. મેં એવું બતાવ્યું હતું કે ભાઈ નશીલા દ્રશ્યોથી શું હાનિ થઈ શકે. તો એ ચેસનું બોર્ડ બતાવ્યું. મને આજે બી ચેસ રમતા નથી, કોઈ રમત નથી આવડતી. સમાવ એ પેઇન્ટિંગ કરું તો ત્યારે કંઈક સોચ કેવી લીધી કોઈકની પાસે. મેં ચેસનું બોર્ડ દોર્યું અને ચેસ રમતા હોય સામાન્ય રીતે 2 માણસ રમે, મેલ ફિમેલ કે કોઈ 2 પાત્રો. તો 2 ખેલાડી તરીકે, એક ખેલાડીમાં મેં દારૂની બોટલ મૂકીને બીજા ખેલાડી તરીકે સળગતી સિગારેટ મૂકી, અને એ બંનેને જે પ્યાદા છે હાથીને જે પેલા ચેક ને બધું છે એ પ્યાદા તરીકે માણસો મૂક્યા. એટલે એનો કહેવાનો ભાવ અર્થ એવો હતો કે દારૂ કે સિગારેટ જે પાત્રો એના છે ચેસના, એ જેના હાથમાં લે અને પછી એ કુકરે ઉડી જાય એટલે માણસ ખતમ થઈ જાય. એટલે એનું મેં શીર્ષક આપ્યું હતું ખેલ ખતરનાક, અને એ મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને દિલ્હીમાં જવાનું હતું, હું એ દિવસોમાં મારા લગ્ન થયા હતા એટલે મહિનાની એક જમીને જવાનું, એટલે મને તો થયું કે ચલો આ ફરવાનો ચાન્સ મળશે દિલ્હીમાં. પણ એ દિવસોમાં આપણે વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને દિલ્હીમાં તોફાનો થયા, એટલે પછી જવાનું મેં માંડ્યું આવ્યું હોય 1991, અને ત્યાં દિલ્હીમાં સમારંભ હતો. પછી હું નહીં ગયો અને અમે જાણકારી દીધું હું નથી આવી શક્યો. તો 1000 રૂપિયાનું ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું, સર્ટિફિકેટ આવ્યું, અને એ પોસ્ટરની બુક DAVP બહાર પાડી હતી એ આવી. એટલે આ 1000 રૂપિયાની રકમ કરતા રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પહેલી વાર ભાગ લઈને પ્રથમ વિજેતા બનવું ને, એ તો એ જીવનનું બહુ જ અદભુત સંભાવનું ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલે પણ રહેશે.
1: ખૂબ સુંદર વાત કરે પોસ્ટર કોમ્પિટિશન અંગેની, રેડિયો ડેટની. નમસ્કાર, આકાશવાણી અમદાવાદમાં ઘણા બધા ટોપ કેરેક્ટર્સ છે જેમણે પોતાની એક કાર્યને અમિટ છાપ શ્રોતાઓમાં પણ છોડી છે. આજની તારીખે પણ શ્રોતાઓ તમને યાદ કરે છે.
0: એવું એક પાત્ર છે, હું સાણીભી શકરાભાઈ, સાણીભી શકરાભાઈ ઔદ્યોગિક કામદારોનો કાર્યક્રમ સવારે આવતો હતો અને સાંજે રિપીટ થતો હતો. અને એના જે સાણાભાઈ અને શકરાભાઈનું કાર્યક્રમ જે પાત્રો ભજવતા હતા, એક હતા પુરુષોત્તમ ચોખડી અને બીજું હતું વિરેન્દ્રભાઈ હતા, સરનેમ કદાચ દવેજ હતું એ હતું. અને પછીના સમયમાં એવું થયું કે એમાંના એક જણની હયાતી નહોતી ત્યારે એ પાત્ર તુષારભાઈ શુક્લ ભજવતા હતા. તુષારભાઈ શુક્લ તો બહુ જ મોટું નામ છે અને એ એકદમ યુવાન વયમાં એમનો જે આ જે પાકટ વયનો જે અવાજ કરે ને એ કરે ને, એ તો બહુ જ અદભુત હતું. અને એ કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટે, એટલે ઉદ્યોગ અંગેની જ વાતો આવે, એના ઉદ્યોગના નિયમો આવે, આરોગ્ય વિશે, મજૂર કાયદા, એ બધી વાત. પણ ઘણી વાર સંગીતના કાર્યક્રમ બધું સરસ આવે એટલે એ સાંભળવાની બહુ જ મજા. અને ઘણી વાર તો કે સવારે અડધો ચૂકી ગયા તો સાંજે પ્રોગ્રામ સાંભળ, એટલે એક જસ્ટ લાઈક ટાઈમ ટેબલ કહી શકાય ને એવું થાય. અને સવારે સાંભળ્યું કે સવારે આ ગીત આવ્યું, આ ટોક સરસ આવી હતી, તો એ ફરીથી સાંભળ્યું તો એ સાંજે સાંભળતા હતા. એટલે એ આ સુવિધા બહુ સરસ હતી. આ
1: સિવાય અન્ય સ્ટોક કેરેક્ટર
0: બીજા એ છે, એક તો અહીંના ન્યૂઝ રીડર્સ બહુ જ સરસ હતા, અમદાવાદમાં તમને ખ્યાલ છે, અમદાવાદમાં ઘણી બધી વાર કોમી તોફાનો થતા હતા ત્યારે કર્ફ્યુ નંખાતો હતો. હું કોટ વિસ્તારમાં રાયપુરમાં રહેતા એટલે કર્ફ્યુ નંખાયો એટલે તો ક્યાંય અવર જવર ના આવ્યો અને સાંજે 7 વાગે એટલે બધા રેડિયો સાંભળ. અને એ વખતે અને હજી આજે પણ આકાશવાણીના સમાચારોની એટલી બધી પ્રતિષ્ઠા રહી છે અને વિશ્વસનીયતા તો એટલી ગજબ ના થતી આજે બી જાવી. એ આકાશવાણીનું કદાચ સૌથી મોટું જમા પાસું જે કહેવાય ને આપણે યુએસપી કહી શકાય ને એટલે બધું છે. ક્રેડિબિલિટી એ છે કે એ જમાનામાં લેમી ગુલ હેરીનો અવાજ સાંજે 7 વાગે કોઈ પોળમાં રહેતા એટલે ઘરમાં રેડિયો વાગતો સાહેબ મોટા અવાજે વાગે તો તમે જરૂરી નથી કે તમારે ત્યાં સાંભળો, તમારા ઘરમાં બાજુના ઓટલા ઉકાળીને સાંભળો તો ખબર પડી જાય કે એ આ છે. અને એ અવાજ બહુ કાને. પછી એક કલ્પના પાલખીવાળા હતા અને નલિનીબેન શાહ આ ત્રણ, અને પછી એક સુભદ્રા ભટ્ટ હતા. આ 4 ન્યૂઝ રીડરો હતા. અને બીજી રીતેજભાઈ હતું એ જમાનામાં સુગમ સંગીતના ગાયકો અને લોક ગાયકો અને ગરબા ગાયકોની બહુ જ પ્રતિષ્ઠા હતી જબરજસ્ત એટલે ખૂબ. અને નવરાત્રિમાં અમદાવાદમાં ગરબા હોય તો આપણે એમ લખીએ કે જીતુ ભગત ને કે બિંદુ ભગત. હવે સમજો રેડિયોના ગાયક હોય તો એના નામ આગળ એવું લખે કે આજે રેડિયો સ્ટાર રતિકુમાર વ્યાસના ગરબાનો કાર્યક્રમ છે. પછી ભજનો ચાલતા હતા શ્રાદ્ધ આવે ત્યારે.
1: મહેશભાઈ ઘણી વખત જે આ આર્ટિસ્ટ છે ને એ પોતાના વિઝિટિંગ કાર્ડમાં પણ છપાવતા રેડિયો
0: રેડિયો આર્ટિસ્ટ અને રેડિયો સ્ટાર એટલે પછી આ બોલિવૂડ સ્ટાર ને ફિલ્મ સ્ટાર શબ્દ આવે પણ એમ રેડિયોના પણ સ્ટાર હતા એટલે એ તો બહુ જ બહુ યાદગાર. હવે અને ઘણી વાર કહેવાય રેડિયો પર સાંભળવા એનો રૂબરૂ જોવાનું આવે ને એ તો બહુ જ હજી આજે પણ યાદગાર છે.
1: મહેશભાઈ તમે જે વાત કરી નવરાત્રિની તો ગરબા કોન્સર્ટની પણ આપણે માહિતી આપીએ.
0: હા, મેં ઘણી આકાશવાણી મને એક આનંદ એ થયો કે આકાશવાણીમાં વર્ષમાં 3-4 કોન્સર્ટ કરતા અને વસુબેનના વખતમાં તો બહુ જ સરસ હતી. એમાં એમને નવરાત્રિની અંદર એક કરી હતી હે મા તમેવ સર્વમ એટલે તો એના આગલા દિવસે પેલું ગ્રાન્ડ રિહર્સલ હતું જીઆર અને એ એમને જયશંકર સુંદરી હોલમાં કરી હતી એ મેં જોઈ હતી. પછી એક વાર અવિનાશ વ્યાસના ગીતોની હતી એમાં ભૂપેન્દ્ર સિંહને એ બધાને જોયા હતા. પછી ગઝલોના તેમાં મને સૌથી યાદગાર રહે છે હેમંત હુસેન મોહમ્મદ હુસેન. એ બે ભાઈઓ એકબીજાને સાથે ગાય એકનો અવાજ આવી જાય ખબર જ ના પડે હેમંતનો છે કે મોહમ્મદનો અવાજ છે એમ ઓવરલેપ થતા ને એકમાંથી બીજો સૂર ને સંગીતને એવી કોઈ સમજ નથી પણ એ જે સાંભળવાનો જે આનંદ છે ને એ બહુ જ. અને હોળી વખતે તો એ અમદાવાદના શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં જે એમ્પી થિયેટર જે કહી શકાય આજુબાજુ એ ત્યાં એટલે આકાશવાણીની ઘણી કોન્સર્ટો મેં સાંભળી અને હજી આજે બી એના ટાઇટલો યાદ છે. વસુબેને તો બહુ સરસ કોન્સર્ટો કરી એ પછી બીજા પ્રોડ્યુસરો બી કરી પણ એ પાયાનું જે કામ અથવા યાદગાર જે કહી શકાય એવા પછી ઘણી થયું મને થોડા નામ યાદ નથી પણ એ હું આજે બી યાદ કરું છું.
1: મારા જમાનામાં અમદાવાદ ખાતે જે પારંપરિક રથયાત્રાનું આયોજન થાય છે તો તેની કોમેન્ટ્રી પણ આકાશવાણી પર અપાતી.
0: હા, એ આવતી અને જન્માષ્ટમીની પણ કોમેન્ટ્રી હતી રથયાત્રાની હતી. આ તમે બોલા એટલે મને બહુ સરસ યાદ આવી કે ભાઈ રથયાત્રાની એમાંથી જ મને વિષય મળ્યો. હું તમને બહુ કહું તો છે ને ગરબાની કાલ્પનિક કોમેન્ટ્રી લખી હતી કે એમ જેમ તમે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળતા કોમેન્ટ્રી મીન્સ રેડિયો જ અને રેડિયો એટલે ક્રિકેટની જ કોમેન્ટ્રી. પછી આ રથયાત્રાની થઈ અને જન્માષ્ટમીની થઈ તો એના આધારે મેં ગરબાની કોમેન્ટ્રી લખી હતી અને ગુજરાતની એક દૈનિક પેપરમાં એ રેડિયોની કોમેન્ટ્રી થઈ જાય કે ભાઈ હમણાં જ્યારે ખોલાને ચણિયા ચોળીવાળા એક આવી રહ્યા છે આ ગીત ગાઈ રહ્યું છે અને ભગત આમ કરે છે તાલી પાડે છે એની એક વિઝ્યુઅલાઇઝ કરીને એ કોમેન્ટ્રી લખી પણ એનો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી હતો.
1: રમેશભાઈ આપને જણાવું કે જન્માષ્ટમીની જે કોમેન્ટ્રી છે
0: આકાશવાણી ગઈકાલે હતું આજે છે ને આવતીકાલે પણ રહેશે.
1: ખાસ કરીને આપણે વાત કરીએ ને તો જયારે રિસોર્સિસ ના હતા એ જમાનામાં પણ આકાશવાણી રાજકોટ અને આકાશવાણી રાજકોટ દ્વારકાથી કોમેન્ટ્રી આપતું, આકાશવાણી અમદાવાદ ડાકોરથી કોમેન્ટ્રી આપતું તો એ લાખો શ્રોતાઓને રેડિયોના માધ્યમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની જે ભાવના છે તેને જીવંત કરતા.
0: અને ઘણી વખત એવું લાગે કે તમે ત્યાં જોઈને માત્ર જોઈ શકો પણ આ શબ્દો જે અનુભૂતિ કરાવે જે છે ને કે આ કૃષ્ણના આ ભાગ આવે ઘણી બધી વાર સમજો તો મારા રથયાત્રા પણ એટલી બધી ભીડ હોય તું રથના બી માન બસાય એક ક્ષણ થાય તો ત્યાં તો રથ આગળ ચાલુ રહે ભીડની ધક્કા મૂકે અને એ આ કોમેન્ટ્રી દ્વારા તમને જે સાક્ષાત્કાર કરાવે ને એ તો એ બહુ ગજબ નાખે એનો આનંદ બહુ જ હોય છે.
1: મહેશભાઈ આપનું આકાશવાણી અમદાવાદ સાથે ઘણા વર્ષો સુધી આપે કામ કર્યું છે, વિવિધ વિભાગોમાં પણ કામ કર્યું છે તો આકાશવાણીમાં જે આપને કામ કર્યું એ અનુભવ આપને પત્રકારિત્વમાં કેવી રીતે કામમાં આવ્યો?
0: जी तो पहले कोई मैंने जो पहले कांटेक्ट मोड क्या थी आज लगे हमको तो चाल से सब तो पहले लड़क में तुमने तो क्यों हमारी तिजोरी अति कहने ऊपर ये तो मतलब तो नेट लिए इस कबाट तो ये तो

0: ટ્રાન્ઝિસ્ટર મૂક્યો અને નોટ ઉપર પેલું ગીત આખું સાંભળીને લખું, એટલે એના આધારે કોઈક વસ્તુ સાંભળીને લખવું, જે રિપોર્ટિંગમાં કહી શકાય. ફિલ્ડ વર્ક ગયો, કોઈ નેતાની સભા નું કવરેજ કરવા ગયો, તો એ જે બોલાવે આપણે લખવાનું કે આને આમ જણાવ્યું, એટલે એ ગીત થી રેડિયો સાંભળીને લખવાની કેળવણી એ પહેલે ત્યાં મળી. પછી જુદા જુદા વિષયોનું લખવા મળ્યું. જયારે કેમ મને એમ કે ભાઈ તમારે રમત વિશે લખવાનું, તો બધા છાપા શોધવાના અને રમતના સમાચારો શોધવાના, એ ટૂંકમાં લખવાના, થોડામાં ઘણું કહી શકાય. પછી વાટે ઘાટે તો બધા બહુ જુદા વૈવિધ્ય સેવર કરવાનું. પછી આવ્યું ફીચર રાઇટિંગ, તો એક જ સબ્જેક્ટના કેટલા બધા પાસા સાથે વણીને લખવાનું. અને બીજું સૌથી મોટું કે ધારો કે ઓડિયન્સ રિસર્ચમાં ગઈ ત્યારે ખબર પડી કે ભાઈ શ્રોતાઓને આવું માગે છે, આ છે, અને એ પ્રોગ્રામ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. અને એમાં એક કરતા વધારે કોર્નર જે ક્વેશ્ચન કહેવાય જર્નાલિઝમની ભાષામાં, તો એ બધા અમુક શ્રોતાઓને એટલા બધા હોશિયાર હતા કે આપણે સવાલ કરીએ તો કે આમાં આવી મજો આમ સરસ હોય તમે આમ ના, એ બધું વાત. એના કારણે જે રેડિયો સાંભળવાની જે ચીવટ હતી, એકદમ ધ્યાનપૂર્વક સાંભળો ને કાને લગાવીને, તો એ સાંભળતો. એના કારણે એક ભાષા મને ખબર પડી કે એ ધ્વનિ પણ એક ભાષા છે. કે સમજો મારે કઈ કહેવું કે હું આવું છું, બરાબર, વિઝ્યુઅલમાં શું લખવું, છાપામાં શું લખવું, અને રેડિયોની પરિભાષામાં એ ડાયલોગ કે એ જે ભેદ છે ને, એ મને આ આકાશવાણીના કાર્યક્રમો સાંભળવાથી અને પછી લખવાથી, અને મારા લખાણમાં ઘણા બધા સુધારો મને સૂચવા, હું નથી કહેતો મને આવડતું, પણ એના પ્રોડ્યુસર કે ભાઈ અમારે લખાય. પછી મેં મારે લખેલો પ્રોગ્રામ અને પછી જયારે સાંભળું ત્યારે ખબર પડે કે એડિટ થઈ કે કનેક્ટ થઈ, એટલે એ જયારે ખબર. આ બધી જ કેળવણી મને આજે જર્નાલિઝમમાં ઉપયોગ થાય. કોઈકને ઇન્ટરવ્યુ લેવા જવું, તો જે રેડિયોમાં ઇન્ટરવ્યુ લેતા, જે ફિઝિકલી ઇન્ટરવ્યુ લઉં છું મેગેઝિન માટે, લખવાની વાત હતી, રિસર્ચ કરવાનું હતું, એક જ મુદ્દા જુદા દેવા. અને મેગેઝિનમાં હું કામ કરું છું, એ છાપા કરતા મેગેઝિનમાં બહુ વધારે લખવાનું, એક જ ઘટનાને બધા જુદા જુદા ડિટેલિંગ, આ બધું ડિટેલિંગ જે આ કેળવણી છે ને મને એ આકાશવાણી. બીજું કે આ એઆર યુનિટના, એટલે ખબર પડે કે એક પ્રોગ્રામ માટે કેટલા લોકોની શું અપેક્ષાઓ અને આપણે એને કેવી રીતે ફૂલફિલ, આ બધી જ કેળવણી મને એ અમારી કેરિયર માટે જે સૌથી મદદરૂપ થઈ છે. એટલે હું જીવનભર આકાશવાણીનો તો આભારી રહીશ જ. કાર્યક્રમો આપણે એટલે એમ કહેવાય ને કે આ એવી સંસ્થા હતી કે જ્યાં ઘણી બધી વાર એપ્રેન્ટિસ ને સ્ટાઇપેન્ડ મળે, આ એના કરતા મોટી સંસ્થા. એટલે એપ્રેન્ટિસિપ નહીં, પણ એઝ અ કલાકાર તરીકે મને એક ગ્રો કર્યો, મારો એક પ્રોત્સાહન આપ્યું, પૈસા આપે પ્રોત્સાહન આપે, અને આ હદ સુધી કે 46 વર્ષથી આ સંસ્થા સાથે છું, અને મને આજે પણ એ આકાશવાણીમાં આવું એટલે મારું ઘર એવું ફિલિંગ થાય. કેટલા બધા પ્રોડ્યુસર સાથે કામ કર્યું એ બધાના સ્મરણો છે, અને નવા નવા મિત્રો આવતા જાય છે, અને એમને મારી પર શ્રદ્ધા રાખે, એટલે હું આ સંસ્થાનો ખૂબ આભારી છું.
1: શ્રોતા મિત્ર, મહેશભાઈ સાથે આપણે વાતચીત આગળ ધપાવીએ. મહેશભાઈ પસંદગીનું વધુ એક ગીત આપણે સાંભળીએ.
0: મને ફિલ્મનું નામ તો યાદ નથી, કદાચ અને નરસિંહ મહેતાનું જ છે. મારી હુંડે સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી, મહેન્દ્ર કપૂરે ગાયેલું છે કદાચ.

0: આપ આકાશવાણી અમદાવાદ સાથે લગભગ 4.5 દાયકાથી પણ વધારે સમયથી સંકળાયેલા છો, અને આપ જાણો છો તેમ દેશમાં ભારતમાં રેડિયો પ્રસારણને 2027 એટલે કે આવતા વર્ષે સેન્ચુરી, એક સદી પૂરી થશે, અને આકાશવાણી લંકાને પણ 90 વર્ષ થયા છે. પ્રસારણ એક ગૌરવશાળી 90 વર્ષની યાત્રા રહી છે. તુલાશભાઈ, ભારતના વિકાસમાં જેને કહેવાય ને કે આકાશવાણી અને રેડિયોનું પ્રદાન શું રહ્યું, તેના વિશે આપ થોડી માહિતી આપો.
1: દિનેશભાઈ, રેડિયોનું પ્રદાન તો એટલું બધું સરસ છે અને આ એકદમ સ્વીકૃત થયેલું માધ્યમ છે, સર્વસ્વીકૃત છે. અને તમે જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, એ પોતે મન કી બાત કાર્યક્રમ ધારે તો એ ટીવી પર રોજ આવી શકે, એમના કાર્યક્રમો આવી શકે એમના પર, પણ એમને રેડિયોનું માધ્યમ પસંદ કર્યું એ જ બતાવે છે કે રેડિયોનું માધ્યમ ગઈકાલે અને આજે કેટલું સફળ. ભલે એવું બન્યું છે કે ભાઈ એફએમ વધ્યા એટલે એના મનોરંજનના થયા, એનો એનો લિસનર વર્ગ યંગ જનરેશન આવે એટલે એના ગીતોની ચોઈસ ને બધું, પણ આકાશવાણીનું હું આજે પણ એ કહી શકીશ કે એફએમ તમે સાંભળો એમાં તમને મનોરંજનના ગીતો આવે છે બધા, પણ કોઈ ગીત પૂરા નથી આવતું. એના કરતા સૌથી મોટું કોઈ કોઈ પણ કલાકૃતિ એના સર્જકનું છે ને એનું મૂલ્ય થવું જોઈએ. આકાશવાણી માત્ર એક માત્ર માધ્યમ એવું, ધારો કે કોઈ ગીત વગાડે ને તો એના ગીતકાર સંગીતકાર અને ગાયકનું નામ બોલે. તમે કોઈ હવે જુદ એફએમ કદાચ હવે જુદી રીતે કરતા થયા છે કે એની આ ગાયકોની ક્રેડિટ આવે કે સાપતા શકે એ ખ્યાલ નથી, મુદ્દો નથી કરતો, પણ આકાશવાણી એક માત્ર એવું છે કે એની રોયલ્ટી ચૂકવે છે બધા. અને આકાશવાણીની બીજી વસ્તુ એ કે આકાશવાણીની સ્વર પરીક્ષામાં પાસ થયા ને એ તમારા માટે બહુ
2: પ્રોજેક્ટ.
1: હા, એવું કહેવાય કે એકદમ બહુ મોટા દિગ્ગજ ગાયિકાઓ છે એમની કેરિયરમાં જે પહેલી બે લાઈનમાં એમ કે ફેલ થયેલા, અને પછીનો સમય એવો કે પાસ થઈ ગયા પછી આકાશવાણીમાં એક દિવસ એવો નહીં કે જેમના ગીતો વિના એમનો દિવસ પસાર થયો, એટલે રોજ એકવાર એ સ્ટેશન પર એમના ગીત વાગે. હવે આ આ રેડિયોના અવાજ પરીક્ષણ જે મને બી આનંદ થયો કે મેં પણ એકવાર ડ્રામા ઓડિશનમાં પહેલી વાર હું કદાચ ફેલ થયો તો બીજી વાર આપણે હું બી ગ્રેડમાં પાસ થયો, એટલે આકાશવાણીમાં તમારો અવાજ હોય ને, મને હજી બી યાદ છે કે દૂરદર્શનની અંદર એનાઉન્સરને ન્યૂઝ રીડરના ટેસ્ટ થાય તો એને પૂછે કે આકાશવાણીનું માન્ય એપ્રુવડ વોઇસ છે, તમે હા પાડો એટલે એમનું કામ અડધું થાય. પછી વાત રહી કે તમારું એ તમારું દેખાવના લુક્સ ને એ કેવું રહે, થોડી ખેલવણી આપે, પણ અવાજ માટેનું જે આકાશવાણીનું માપદંડ જે ગઈકાલે તો આજે પણ એટલું જ કડક પરીક્ષા. મને ખ્યાલ છે કે એ દિવસો યાદ કર્યો કે એ આપણો સ્વર પરીક્ષા એટલે એક આખા રૂમમાં તમે એકલા જ હોય અને તમે એમ કે તમારો નંબર બોલીને બોલો,
0: આકાશવાણીની સ્વર પરીક્ષા એટલે માત્ર તમે અને માઇક્રોફોન
1: બસ એ જોડ્યો કે, અને પછી તમને એમ કે હવે તમે કોઈ પણ એક નાટકનો ડાયલોગ બોલો અને તમે એક ફલાણી પરિસ્થિતિમાં આવી ગયા છો, એક એટલે એ જ વખતે તમારે સ્ક્રિપ્ટ ઉભી કરવાની, એ ડાયલોગ એ આરોહ બોલવાની એવી અનુભૂતિ, એટલે આ જે કડક પરીક્ષણ જે છે ને એ આકાશવાણીની જે ઓળખ છે ને એ આજે બી જોઈ નહીં. હવે બધા ઘણા બધા સમય સાથે પરિવર્તન કરે, બીજી ભાષામાં કહું તો સમાધાનો રહે, એ આકાશવાણીએ નથી કર્યું ને એ ભલે કોકને એવું લાગે કે જૂનવાણી, પણ એ જૂનવાણી નથી, એ પરંપરા છે અને એ પ્રતિષ્ઠિત માપદંડ આજે પણ ટકી ગયા છે. તમે એમ કોઈ એમ કે હું આકાશવાણીમાં એ ગ્રેડ આર્ટિસ્ટ છું, બી ગ્રેડ આર્ટિસ્ટ છું, તો એને પ્લેબેક તરીકે ચાન્સ મળે છે. આકાશવાણીએ જ ઘણા બધા કલાકારો બોલિવૂડથી માંડીને સંગીત જગતને આપ્યા છે, એટલે એ તો બહુ જ મોટું ઋણ છે સમાજ ઉપર, આપણી સંસ્કૃતિ પર. હજી બીજી એક સરસ હું તમને એક વચ્ચે ભૂલી ગયો કે આકાશવાણી તમને કહ્યું કે હું તો 1980 થી આજે 46 વર્ષથી લખું, પણ એટલું બધું નસીબદાર બી એવું છું કે મારા પત્ની નામ છે મીતા છે, એ હિન્દી સ્કૂલમાં ટીચર હતા, હમણાં તો હવે નિવૃત્ત છે, અને બે દીકરા છે સાર્થક અને નીર. મારા પત્ની અહીંયા જે હિન્દી પાઠ લેસન જે કહી શકાય તો એ અમને આપતા હતા કે ભાઈ ચલો તમે શિક્ષિકા છો તો હિન્દી પાઠ ભણો, એટલે ક્લાસરૂમનું જે ક્લાસરૂમ ટીચિંગ કહેવાય એ અહીંથી પાઠ ભણાવે, રેડિયો પર શીખવે અને વિદ્યાર્થીઓ રેડિયો પર સાંભળે, એવા એને કેટલાક હિન્દી વિષયના લેસનો આપે છે, કદાચ કોઈ ગુજરાતીના પણ કર્યા છે. બીજું મારા બે દીકરા છે સાર્થક અને નીરજ, બંને દીકરાઓ પણ એટલે મારું પરિવાર નાનો પરિવાર છે, પત્ની અને બે બાળકો, તો મારી પત્ની પણ આકાશવાણીના ડોક્ટર તરીકે અહીંયા કામ કર્યું છે, અને બે દીકરા બંને દીકરાઓની થી બહુ જે કામ હું નથી કરી શકું કે નથી પામ્યું ને એ મારા બંને દીકરાઓ અહીંયા પામે, એટલે ફરીથી આકાશવાણી બંને વાતે કે સાર્થકે અહીંયા સાગરના સથવારે સિરિયલમાં ભાગ લીધો, જયેશ પંડ્યા કરતા એ કરતા. બીજું એક સરસ હતું કે એ દિવસોમાં રંગરંગ વાદળિયાનો કંઈક બાળકો માટેનો કાર્યક્રમ, એમાં એ વખતે તે સમયના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ અહીંયા બોલ્યા, અને મને લાગે છે કે પ્રસારણ માધ્યમને એકદમ યુનિક કહી શકાય એવો પ્રયોગ એ હતો કે આનંદીબેન શિક્ષણ મંત્રી તરીકે આવ્યા હતા અને સ્ટુડિયોમાં ખુરશી પર નહીં, નીચે બાળકોની સાથે વચ્ચે બેઠા હતા, અને જે 5-7 બાળકો હતા એ બધા બાળકોને શિક્ષણ મંત્રીને એક એક સવાલ પૂછ્યો હતો. એનો મારો એક દીકરો પણ, એટલે મને એવું થયું કે હું પત્રકાર તરીકે મીડિયાના પ્રસંગ તરીકે ઇન્ટરવ્યુ લેવા જઉં અને મને એક માધ્યમના પ્રતિનિધિ તરીકે આનંદીબેન કે છે કોઈ નેતા ઇન્ટરવ્યુ આપે વસ્તુ જુદી, પણ અને એમને ખબર હતી કેવા સવાલ, પણ એક આ જિજ્ઞાસુ બાળકો શિક્ષણ મંત્રીને શું સવાલ પૂછશે અને શિક્ષણ મંત્રી શું છે, એટલે એ મારા દીકરા સાર્થક એ રેડિયોનો કાર્યક્રમ, અને બીજો નાનો દીકરો છે હીરક, એને પણ એની 3-4 સિરિયલોમાં કામ કર્યું હતું. હીરકની વિશેષતા એ હતી કે આકાશવાણી દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસ ઉજવે, મને તારીખ યાદ નથી, પણ એવું કે સભાની સભાઓ 5:30 હોય અને બપોર 12:15 જે પૂરી થાય એમાં એક મેલ હોય અને ફિમેલ હોય, મેલ ફિમેલ આર્ટિસ્ટ હોય, કે એ મારો દીકરો હતો અને કોઈક દીકરી હતી, એ બે જણને એમનું કામ એટલું ઓપનિંગ અને ક્લોઝિંગ એનાઉન્સમેન્ટ કરવાનું કાર્યક્રમ હતો, પણ એક નાનો છોકરો 8-10 વર્ષનો છોકરો એને પ્રસારણ માધ્યમ સામે લાઈવ બેસાડી દેવો, તમે હિંમત તો કરો, હિંમત આ હિંમત બી કહેવાય, સફળતા તો હિંમત થાય અને મુશ્કેલી થાય તો જોખમ કહેવાય, એટલે આવું કોક એ મારા દીકરામાં પારખ્યું કે આ દીકરાનો અવાજ સરસ છે અને આને કામ સોંપી શકાય, કે એની એક પોતે એક આ કામ નિભાવી શકશે, એટલે એ લોકોએ વિશ્વાસ મૂક્યો અને એ મારો દીકરાએ આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે કર્યો, એટલે હું નસીબદાર છું કે મારું આખું ફેમિલી આકાશવાણીના લેખક તરીકે તો હતો જ, શ્રોતા તરીકે આજે પણ છે.
0: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઇની અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમના માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ.
1: આકાશવાણી અને આકાશવાણી અમદાવાદ સ્ટેશન નીતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, તમે એક યાદ રાખ્યા આકાશવાણીની યાત્રામાં કોઈક અંશે મારું કોઈક યોગદાન છે અથવા એનો સહયોગી બન્યો છે, એટલે એ સ્મરણ કરીને બી મને યાદ રાખ્યો એટલે ખૂબ ખૂબ આભાર, અને મારી કારકિર્દી માટે આકાશવાણીનું જે પ્રદાન રહ્યું છે એ હું ક્યારેય નહીં ભૂલું, ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહયોગમાં આપ સાંભળી રહ્યા હતા મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીત સાંભળવાની આપ સૌને મજા આવી હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપને વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપનો અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સહયોગ કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 4800009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: આકાશવાણી અમદાવાદ રાજકોટ અને ભુજનું આ સહ પ્રસારણ હતું.

આકાશવાણી સમાચાર લખનૌમાં વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરને હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળ મેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરોરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રની ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય

0: નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવાય, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. ઘુસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘુસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: ઇઝરાયલે કહ્યું છે કે યહ અભિયાન ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂ અને રક્ષામંત્રી ઇઝરાયલ કાટ્સ કે આદેશ પર ચલાયા ગયા હતા. ઇઝરાયલે યહ આદેશ પર 7 અક્ટૂબર 2023 કે હમલો કે દૌરાન કઈ ઇઝરાયલી નાગરિકો ઓર સૈનિકો કી હત્યા, અપહરણ ઓર ઘાયલ હોને મેં શામિલ હોને કા આરોપ લગાયા. ઉધે હાલ હી મેં અઝેદ્દીન અલ હદાદ કે સ્થાન પર સૈન્ય પ્રમુખ બના થા. અઝેદ્દીન અલ હદાદ ઇસસે પહેલે ઇઝરાયલી હમલે મેં મારા ગયા થા. પ્રધાનમંત્રી નેતન્યાહૂ ને કહા હૈ કે ઇઝરાયલ 7 અક્ટૂબર કે હમલો મેં શામિલ સભી લોગો કા નિશાના બનાના જારી રખેગા. ઇસ બીચ ઇઝરાયલ ને દક્ષિણ લેબનાન મેં બડે હવાઈ હમલે કા ટાયર ઓર મરજીઉન જિલે કો નિશાના બનાયા હૈ. ઇન હમલો મેં કલ 31 લોગ મારે ગયે ઓર 40 અન્ય ઘાયલ હો ગયે. સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગોબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવાળા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસ નોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવાળાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંડીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતા વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ સમાચાર પૂરા થયા. હવે પછી આપણે રાજ્યની 30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા અગાઉની એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના આપી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે પ્રી મોન્સૂન કામગીરીનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી. તેમણે સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ન ચલાવી લેવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ, જેમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા લોકો સામે પગલાં લેવા પણ નિર્દેશ આપ્યા. દરમિયાન ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું હતું.
1: પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી. આજે જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે. કોઈએ પેનિક થવાની જરૂર નથી. જયારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જાય છે, પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌની અપીલ છે. પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદભવી છે તેના ઉપર ચર્ચા હતી, અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે. અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જયારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ
0: કચ્છ જિલ્લાની દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ પકડ્યા હતા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપે પૂછપરછ શરૂ કરી છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આર્થિક રીતે નબળા લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 1,38,500 લોકોએ બેંક ખાતા ખોલાવ્યા છે. આ અંગે બેંક સખી રૂપમ ભોએ વધુ માહિતી આપી હતી.
2: જનધનના ખાતાઓ પણ ખુલી રહ્યા છે. અમે એમાં 18 થી 40 વર્ષ વાળા લોકો 436 નો વીમો પણ લઈ શકે છે, અને 18 થી 60 વર્ષ વાળા હોય એ લોકો 20 રૂપિયા વાળો વીમો પણ કરાવી શકે છે. એમાં અકસ્માત થાય તો પછી વારસદારને 2 લાખ નો વીમો મળી શકે છે. અને જનધનના

0: વલસાડ જિલ્લા ધરમપુરમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ઝીરો શેડો ડે નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો. બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઉભી વસ્તુની છાયા લગભગ અદ્રશ્ય થઈ જાય છે ત્યારે વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે છાયા ગાયબ થતી હોવાનો અનુભવ કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પૃથ્વી સૂર્ય સંબંધ, ઉત્તરાયણ, દક્ષિણાયન, કર્કવૃત, મકરવૃત, અક્ષાંશ તથા ખગોળીય ગણિત અંગે પણ સમજ અપાઈ હતી. રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. 11 તાલુકા અને 6 નગરપાલિકાના કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો 1 જૂનથી પોતાની ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી શરૂ કરશે. કોઈપણ કળા સાચા અને યોગ્ય વ્યક્તિના હાથમાં હોય તો તે સદીઓ સુધી સચવાયેલી રહે છે. આ જ વાક્યને છોટાઉદેપુર જિલ્લામાં લુપ્ત થતી આદિવાસી પરંપરાની ઘાંઘળી એટલે કે પરંપરાગત તંતુ વાદ્ય વગાડનારા તનસિંહ રાઠવાએ અકબંધ રાખી છે. આ સાથે તેઓ આ લુપ્ત થતી કળાને બચાવવા અન્ય લોકોને પણ ઘાંઘળી વગાડવાનું શીખવી રહ્યા છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
1: આ ઘાંઘળી છે ને જયારે વગાડવાની આવે ત્યારે દિવાસા થી દસરા સુધી કઈ પીહા વગાડવામાં આવે, દશેરા થી અખાત્રી સુધી વાસળી વગાડવાની આવે અને અખાત્રી થી વરસાદ પડતા સુધી ઘાંઘળી વગાડવામાં આવે. અને આ ઘાંઘળી એવી રીત માહિતી આ લુપ્ત થી અથવા માંગેલી છે આ ઘાંઘળી, પણ અમે અમારા ગામમાં છે ને થોડાક ને શીખવી અને વધારે છે ઘાંઘળી.
0: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને લેવાશે, જે માટેના કોલ લેટર 6 જૂનથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો.

जिले समाचार पत्र सांभशो जनरेखा छे परेश मकवाणा। एक तरफ आकाश मे आकरी गर्मी वरसी रही है, समग्र राज्य की जम सरोवर प्रदेश तरीके जाता आणंद जिले में मार्च और एप्रिल घना गरम रहा बाद हम आकरो मे महीनो स्वरूप बताई रहा है। आम तो बपोर समय तापमान पारो 45 डिग्री सेल्सियस सुधी पहुंची जाते हो तरह आ वक्त तो गर्मी तमाम विक्रम तूटवा हो 12, 13 और 15 मे एम त्रय दिवस सौ गरम रहा था। 42 થી 45 डिग्री सेल्सियस वच्चे गर्मी पारो हजी पण नीचे उतरवानो नाम नथी लई रह्यो, तेना कारणे जनजीवन आकुळ व्याकुळ बनी गयु छे। सूरज जो गर्मी करे तो वर्षानी आश, ए उक्ति मुजब चोमासा पूर्वनी प्रवृत्ति पण आकाशमां शुरू थई गई छे। वादळो बंधाया लाग्या छे जेना कारणे बाफ अने उकळाट पण वध्यो छे। बपोर तो आकरी होय छे परंतु सांज अने रात्रिना समय पण गरम हवानो अनुभव थाय छे, जोके वच्चे वच्चे पवनने कारणे थोड़ी राहत मळी छे। अन्नकूट सहित कार्यक्रम योजाया आणंद साईबाबा मंदिर खाते सामाजिक ट्रस्ट द्वारा छेल्ले केटलाक वर्षो थी प्रज्ञाचक्षु युवक युवती माटे समूहयज्ञ आयोजन कराय छे। त्यारे आ वर्षे पण शनिवार અમાસના રોજ 8 જેટલા નવ દંપતિ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। તમામ ખર્ચ અને રાત રચીલો વગેરે ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાતું હોય છે। 3 જિલ્લાની સાંકળથી આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં 1 જૂન 2024 થી પ્રતિ કિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। આણંદી અમૂલ ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે પશુપાલકોને રાહત મળે તે માટે આ ભાવ વધારો કરાયો છે। બીજી તરફ અમૂલ મહામંડળ દ્વારા દૂધના વેચાણ ભાવમાં પણ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાતા સામાન્ય લોકો માટે દૂધ ખરીદવું હવે મોંઘું બન્યું છે। જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહનું 78.49% પરિણામ આવ્યું હતું અને સામાન્ય પ્રવાહનું પરિણામ 92.57% રહ્યું છે। ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 76.50% સરખામણી આ વર્ષનું પરિણામ વધુ છે, જ્યારે ગત વર્ષના ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 93.46% સરખામણી આ વર્ષનું પરિણામ ઘટ્યું છે। વિજ્ઞાન પ્રવાહના 72 વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 66 વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પણ આણંદ જિલ્લાનું પરિણામ 82.29% જાહેર કરાયું, તેમાં 830 વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવ્યો હતો। ગત વર્ષે 80.70% સરખામણીએ 2.12% પરિણામ ઓછું આવ્યું। જિલ્લામાં ગરમી વચ્ચે ચૂંટણીની મોસમ પણ ખીલી ઉઠી, ઉમરાઠ વિધાનસભાની પેટા ચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જિલ્લાની 8 તાલુકા પંચાયત તથા આણંદ જિલ્લા પંચાયત અને 6 નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં 23 એપ્રિલે ઉમરાઠ બેઠક માટે મતદાન થયું। પેટા ચૂંટણીમાં ભાજપના હર્ષદ ગોવિંદભાઈ પરમાર જંગી સરસાઈથી વિજેતા થયા હતા। ગઈકાલે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા। હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ, જેમાં પણ ભાજપે 52 માંથી 43 બેઠક સાથે પ્રચંડ બહુમતી મેળવી હતી તો કોંગ્રેસને માત્ર 8 બેઠક મળી હતી, જ્યારે એક આદિવાસી માટેની અનામત બેઠક અપક્ષ ઉમેદવારને ફાળી આવી। હવે આવતીકાલે 28 મેના રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટેની ચૂંટણી યોજાશે, તેમાં નવરચિત મહાનગરના પ્રથમ મેયર તરીકે ભાજપ દ્વારા કોની જાહેરાત કરવામાં આવે છે તેની પર સૌને નજર રહેલી છે। હમણાં જ આપ આણંદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પરેશ મકવાણા। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। નમસ્કાર।

હવે સાંભળીએ ફિલ્મ કુદરતનું એક ગીત. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આર ડી બર્મનનું, ગાયક કલાકાર કિશોર કુમારનું.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ કટી પતંગનું ગીત. આનંદ બક્ષીના શબ્દોને આરડી બર્મને ગૂંથ્યા છે. ગાયક કલાકાર કિશોર કુમાર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ નાનક સાહેબની રચના. ગાયક કલાકાર છે વાલજીભાઈ સંગડિયા.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી

0: કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લીરલભાઈની રચના. ગાયક કલાકાર વાલજીભાઈ સંગડિયા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આપ સાંભળશો લોકસંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ જયશ્રી શાહના કંઠે લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

આકાશવાણી અમદાવાદ વડોદરા આપ સાંભળી રહ્યા હતા લોક સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 6:15 થવા આવી રહી છે. થોડી ક્ષણોમાં સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મુંદ્રાના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાવતરાનો પર્દાફાશ કર્યો છે. 26 મે વહેલી સવારે યુરોપ નામના કાર્ગો જહાજમાંથી 118.97 કિલોગ્રામ કોકેઇન જપ્ત કરાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત આશરે રૂપિયા 1,150 કરોડ છે. 5 વર્ષમાં બંને એજન્સીઓનું આ 15મું સફળ ઓપરેશન છે. એટીએસના ઇન્સ્પેક્ટર જે એમ પટેલની બાતમીના આધારે એસપી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં આ રેડ કરાઈ હતી. જહાજ પરથી દરિયામાં ફેંકાયેલી 5 બેગમાંથી 115 પેકેટ કોકેઇન ઉપરાંત ટ્રેકિંગ માટે વપરાતા 4 ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઇસ અને 2 સેટેલાઇટ કમ્યુનિકેટર મળી આવ્યા છે. આ ડ્રગ્સ બ્રાઝિલથી લાવીને દિલ્હી પહોંચાડવાનું હતું. જહાજ પરથી તાંઝાનિયાના જુમા નાસિર ઓમરની ધરપકડ થઈ છે, જ્યારે તેનો સાથી દરિયામાં કૂદીને ફરાર થયો છે. આ સમગ્ર ઓપરેશન તપાસમાં કોસ્ટલ એન્ડ મરીન પોલીસ તેમજ મુંદ્રા પોર્ટ ઓથોરિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કચ્છ જિલ્લાના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર આજે અને આવતીકાલે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે બફારાનો અનુભવ થશે. જો કે 29 મે સુધી હવામાન સૂકું રહ્યા બાદ 30 મે શનિવારથી જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 30 અને 31 મે રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન જિલ્લામાં કલાકના 40-50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. વાતાવરણમાં આવનારા આ પલટાના પગલે આગામી દિવસોમાં કચ્છના મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થશે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવું જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘરો, બાલ્કનીઓ, ટેરેસ, દુકાનો તથા ઓફિસોની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું પણ ધ્યાન રાખવાની અપીલ કરી છે.

મામલતદાર આર કે પટેલ અને ટીડીઓ હાર્દિક ગઢવીની ઉપસ્થિતિમાં સ્વાગત બેઠક યોજાઈ હતી, જેમાં દબાણ, પાણી પુરવઠો, વીજલાઇન, ખનીજ ચોરી અને ભ્રષ્ટાચાર જેવા સ્થાનિક મુદ્દાઓ ચર્ચાયા હતા. બેઠકમાં અરજદારોએ કાજીયાના ગામે નડતરરૂપ વીજ ટાવર હટાવવા, ઝીલ વસાહતમાં પાણી પુરવઠો નિયમિત કરવા, બક્ષીપંચના દાખલાની વિસંગતતા દૂર કરવા અને હકપત્ર ગુમ થતા ખેડૂતોને લોન મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાઈ હતી. કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના રૂપે સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં આગામી 5-21 જૂન દરમિયાન વિવિધ બહુલક્ષી કાર્યક્રમો યોજાશે. પ્રદેશ અધ્યક્ષ 26 વિશ્વકર્માની વર્ચ્યુઅલ બેઠક બાદ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં આ આયોજન ઘડી કઢાયું છે. કાર્યક્રમોની શરૂઆત 5 જૂને એક પેડ માટે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણથી થશે. આ ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્યો જનસંપર્ક પ્રવાસ કરશે. જિલ્લામાં સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથયાત્રા, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જેવા અનેક જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરાશે. કચ્છ સહિત રાજ્યના ખેડૂતો માટે ઉનાળુ મગપાકની ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય મુજબ પાક વેચાણ માટેની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા આગામી 10 જૂન સુધી કુલ 15 દિવસ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ કાર્યરત ઈ ગ્રામ કેન્દ્રો ખાતે જઈને વિનામૂલ્ય પોતાની નોંધણી કરાવી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025-26ના ઉનાળુ મગ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 8,768 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. અદાણી સંચાલિત ગેમ્સ જીકે જનરલ હોસ્પિટલના આહાર વિભાગ દ્વારા ભુજ સ્થિત BSF 68 બટાલિયન કેમ્પસમાં પૌષ્ટિક આહાર અને મિલેટ્સના ઉપયોગ વિષય પર વાર્તાલાપ યોજાયો હતો. ડાયટિશિયન ઉર્વીબેન મોટાએ જવાનોની શારીરિક માનસિક સજ્જતા માટે શ્રી અન્ન એટલે કે મિલેટ્સનું મહત્વ સમજાવ્યું હતું. આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે માંડવી નગરપાલિકા દ્વારા 1 જૂનથી વરસાદ માપવાના આધુનિક યંત્ર સાથે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. ભારે પવનથી વૃક્ષો કે જર્જરિત ઇમારતો ધરાશયી થવાની આપત્તિ સમયે કાપનાર ખસેડવા સેનેટરી વિભાગની ખાસ ટીમ સજ્જ કરાઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: कक्षाओं का अध्ययन अनिवार्य करने संबंधी केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड की नीति को चुनौती देने वाली याचिका पर विचार करेगा। शीर्ष न्यायालय ने केंद्र सरकार, बोर्ड और राष्ट्रीय शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद को नोटिस जारी कर 2 सप्ताह के भीतर जवाब मांगा है। केंद्रीय अन्वेषण ब्यूरो ने नीट यूजी पेपर लीक मामले में आज 3 और लोगों को गिरफ्तार कर लिया है। इनमें महाराष्ट्र के लातूर का एक डॉक्टर और पुणे स्थित कोचिंग संस्थान का एक शिक्षक शामिल है। जांच एजेंसी ने पुणे के ही एक अन्य कोचिंग संस्थान के भौतिक विज्ञान शिक्षक को भी गिरफ्तार किया है। इस मामले में अब तक कुल 13 लोगों को गिरफ्तार किया जा चुका है। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कनाडा की अपनी यात्रा के दूसरे दिन टोरंटो में कनाडा के वरिष्ठ नेताओं और संस्थागत निवेशकों के साथ कई उच्च स्तरीय बैठकें की। श्री गोयल ने कहा कि इस बैठक का उद्देश्य द्विपक्षीय सहयोग को प्रगाढ़ बनाना और कार्यनीतिक क्षेत्रों में निवेश और तकनीकी साझेदारी को बढ़ावा देना है। कई प्रमुख मानवाधिकार संगठनों और छात्र संस्थाओं ने पाकिस्तान में बलूच नागरिकों के जबरन गायब किए जाने की बढ़ती घटनाओं की कड़ी निंदा की है। आरोप है कि इन घटनाओं को पाकिस्तानी सुरक्षा बलों द्वारा अंजाम दिया जा रहा है। इन संगठनों ने कहा कि कई प्रभावित परिवारों के लिए ईद का त्यौहार शोक, अनिश्चितता और अपनों से बिछड़ने के दर्द में बदल गया है। जापानी संसद ने आज विदेशी संकट से निपटने के लिए सूचना जुटाने की प्रक्रिया को केंद्रीकृत करने हेतु राष्ट्रीय खुफिया परिषद की स्थापना के लिए कानून को मंजूरी दे दी। परिषद की स्थापना जापान की प्रधानमंत्री सनाए ताकायची के शासन के प्रमुख उद्देश्यों में एक है। आईपीएल क्रिकेट के एलिमिनेटर में सनराइजर्स हैदराबाद ने राजस्थान रॉयल्स के साथ मुकाबले में टॉस जीतकर गेंदबाजी का फैसला किया है। मैच की विजेता टीम शुक्रवार को दूसरे क्वालिफायर में गुजरात टाइटन से मुकाबला खेलेगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: દેશ ના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ। સ્વચ્છતા હી સેવા અભિયાનને પાયાના સ્તર સુધી મજબૂત કરવા પંચાયત સ્તરે અલગ હેડ ઉભું કરવા સૂચના। રાજ્યભરમાં ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ। અત્યાર સુધીમાં અંદાજે 2.36 લાખથી વધુ નાગરિકો સ્વગણતરી ઝુંબેશમાં સહભાગી થયા। ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને લેવાશે। કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતા વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો। કચ્છ સહિત રાજ્યના ખેડૂતો માટે ઉનાળુ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઈન પ્રક્રિયાનો આજથી વિધિવત પ્રારંભ થયો। નખત્રાણા પ્રાંત અધિકારી કચેરી ખાતે નાયબ કલેક્ટર ઉજ્જવલ ઉત્સવ, મામલતદાર આર કે પટેલ અને ટીડીઓ હાર્દિક ગઢવીની ઉપસ્થિતિમાં સ્વાગત બેઠક યોજાઈ। અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના આહાર વિભાગ દ્વારા ભૂતથી બીએસએફ 68 બટાલિયન કેમ્પમાં પૌષ્ટિક આહાર અને મિલેટ્સના ઉપયોગ વિષય પર વાર્તાલાપ યોજાયો। આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે માંડવી નગરપાલિકા દ્વારા 1 જૂનથી વરસાદ માપવાના આધુનિક યંત્ર સાથે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે। કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રૂપે સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં આગામી 5 થી 21 જૂન દરમિયાન વિવિધ બહુલક્ષી કાર્યક્રમો યોજાશે। રાજ્યમાં અસહ્યધર્મી વચ્ચે કચ્છ જિલ્લાના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની સંભાવના અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ। મુખ્ય સમાચાર પૂરા થયા।
2: રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4090। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબીભાઈની દુકાનથી અંત્યોદય રાશનકાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશનકાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4090। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ

હમણાં જ આપે ગુજરાતી ગીતો સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણો બાદ સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષકો તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. વિકાસ કાર્યને થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણી ઉમેર્યું છે.
1: શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, વિકસિત કર્યા છે. એમાં ખાસ કરીને પાણી કોઈ કોઈ જગ્યાએ ફરિયાદો આવે કે પાણી ભરાયું નથી, તો સીએસ ને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને. જયારે રળિયામાં તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય કેટલીક જગ્યાએ નથી ત્યાં, એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે.
0: શ્રી વાઘાણીએ કહ્યું, ગામ તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઉભી કરાશે.
1: સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતો. ખાસ એક મહત્વનો નિર્ણય માની વડાપ્રધાનશ્રી નો મોદી સાહેબ નો આગ્રહ સ્વચ્છતા ઈ સેવાનો છે, ત્યારે આ સ્વચ્છતા માટે

0: કે હેડ ઉભું કરવું પડે તો એ હેડ ઉભું કરીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માનીય મુખ્યમંત્રી શ્રી એ કન્સલ્ટ મંત્રી શ્રી પંચાયત આદરણી ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરી આપી છે.
1: રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી 100 ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વ ગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. વડોદરામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે આફ્રિકાથી આવેલા એક વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ સુધી ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી.
2: અમૂરી લોકુલા નામના એક બિઝનેસમેન આ 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.
1: ઇબોલા વાયરસગ્રસ્ત આફ્રિકન દેશમાંથી અમદાવાદ આવેલા 11 દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે, જોકે કોઈપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જણાયા નથી કે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાયરસના પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે વધુ માહિતી આપી જણાવ્યું કે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATS અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ જપ્ત કર્યા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
3: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ મેક્સિકો થઈ યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન કે નસરોદ જુમાને તથા જુમાન નસીર ઉમર એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે એ લોકો આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવરી કરવાના હતા.
1: છોટાઉદેપુરના કોળિયાથોર ગામેથી 78 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. SOG પોલીસને તપાસ દરમિયાન ગામના એક ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થમાં 508 છોડ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે.
4: કોલિયાપુર નામના ગામમાં ગોલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સ નો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ગોલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE નવી 7 યુનિવર્સિટી સ્કૂલની સ્થાપના કરી છે. વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને બહુવિધ શાખાકીય એકેડેમિકલ મોડલ બની ગઈ છે. ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે AIના એજ્યુકેટર્સ તૈયાર કરતી IITE ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે. રાજ્ય સરકારે IITEના નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર જીમ થિયેટર પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ

0: ભાષા, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયો રાખવામાં આવ્યા છે. નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રૂચિ અનુસાર એઆઈ કે ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના અધ્યક્ષ અશોક ચૌધરી શાસિત નિયામક મંડળે આ વધારો કર્યા બાદ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 830થી વધીને 855 રૂપિયા થયો છે. અન્ય એક મહત્વના નિર્ણય અનુસાર દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે એનએસએફ એટલે કે ફેટ વિનાના દૂધના પણ અલગથી પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને એસએનએફના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી રાજ્યની પ્રથમ ડેરી બનશે. આ મહત્વના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુ ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં સમાજના દરેક વર્ગ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જિજ્ઞેશ પંડ્યાએ મોદી સરકારનો આભાર માન્યો છે.
1: મારું નામ જિજ્ઞેશભાઈ પંડ્યા છે. હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મકાનમાં ભાડે રહેતો હતો અને મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળેલ છે તો એ અમારા જેવા નાના માણસ માટે બહુ આનંદની વાત કહેવાય. અને એવી યોજના અનેક સારી આવતી જ રહે છે અને અમારા જેવા નાના માણસોને લાભ મળતો રહે.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે, જો કે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: 27 से लेकर 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा. उसके आगे 30 मई से लेकर 2 जून तक एक दो का स्थानों में बिजली गिरने के साथ और मेघगर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. और जो अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है.
0: ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં મોહાલીમાં ન્યૂ ચંદીગઢ ખાતે આજે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો રમાશે. આ મેચ હમણાં 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો છોડો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે ધન ધાન્યથી ભરેલું ઘર અને આંગણે દૂધનું ઢોર

0: ભાગમાં થતા પરોપજીવી જીવાતો જેવી ઇતરડી, જૂ, બગાઈ અને તેનાથી થતા ગંભીર રોગોની. મિત્રો, જયારે પશુ બીમાર પડે ત્યારે દૂધનું ઉત્પાદન ઘટે છે અને આપણો ખર્ચ વધે છે. આ નુકસાનથી બચવું કેવી રીતે? બસ મિત્રો, આ જ સળગતા પ્રશ્નોના જવાબો લઈને આજે ગામનો ચડો કાર્યક્રમમાં આપણી સાથે છે પ્રવીણ કાકા. અને પ્રવીણ કાકાએ ઇન્ટરવ્યુ લીધેલું છે બી એ ખાસ સાહેબનું. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને તેના નિરાકરણની વાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે સાથે આપણા ખેડૂત મિત્રો પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. પણ જો પશુઓ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય તો એની ઉત્પાદક શક્તિ વધતી હોય છે. તો મિત્રો, પશુઓમાં આજે આપણે વાત કરીશું પશુઓમાં પરોપજીવીથી થતા રોગ અને નિયંત્રણ. અને મિત્રો, આ વિષય પર વાત કરવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર બી એ ખાત સાહેબ, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક શ્રી ઘનિષ્ઠ પશુ સુધારા વડોદરા ખાતે પોતાની સેવા આપે છે. ખાત સાહેબ, અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: પહેલા તો પરોપજીવી વિશે માહિતી અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને આપશો.
2: નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને. સાહેબે પૂછ્યું છે કે પરોપજીવી વિશે ટૂંકમાં માહિતી આપીએ. તો પરોપજીવી એક કૃમિ અને તેમના જીવન જીવવાની કળાને અત્યંત નિરાળી છે. સમયાંતરે તે પોતાના અને પોતાના વંશના રહેઠાણનો બદલાવ કરતા હોય છે. ઘડીકમાં યજમાન શરીરમાં તો થોડાક ઘડીકમાં થોડા વાતાવરણમાં, ખુલ્લા વાતાવરણમાં અસંખ્ય કષ્ટદાયક યાતનાઓનો સામનો કરીને પણ તે જીવન જીવી જાય છે. પશુઓના શરીરને પણ આવા સ્વરૂપ જેવી કૃમિ રહેઠાણનું સ્થળ બનાવી જીવનચર્ય માટે જરૂરી ખોરાક પદાર્થો વગેરે પશુઓના શરીરમાંથી ઘણી સહેલાઈથી છીનવી લે છે અને શરીરમાં આ પરોપજીવી કૃમિની હાજરીથી પશુ સ્વાસ્થ્ય ઉપર અસર પડતા રહેતી નથી.
1: એટલે ખાત સાહેબ, મતલબ થયો કે પરોપજીવી એટલે કે આપણા જે પ્રાણીઓ છે એના ઉપર આધાર રાખીને એના પર પોતાનું જીવન ગુજારતા હોય છે, એટલે કે આપણા પશુઓ પર આધાર રાખતા હોય છે, એવો એક પરોપજીવી. તો આ પરોપજીવીના કયા કયા પ્રકારો છે એ વિશે પણ માહિતી આપશો.
2: પરોપજીવી સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક, જે શરીર પશુઓના શરીરની અંદર રહેતા હોય એને આંતરિક પરોપજીવી કહેવામાં આવે છે, દાખલા તરીકે કૃમિ અને પ્રજીવ. અને બીજા છે બાહ્ય પરોપજીવી, જે પશુઓના શરીરની ઉપર રહે છે એવા બાહ્ય પરોપજીવી કહેવામાં આવે છે, જેમ કે માખી છે, મચ્છર છે, ઇતરડી છે, બાગી અને જૂ વગેરે. આ પ્રકારના બાહ્ય પરોપજીવી કહેવામાં આવે છે. વાત કરીએ આપણે કે અંતર પરોપજીવીમાં, એમાં જે આપણે કૃમિની વાત કરી તો કૃમિના બી એના પ્રકાર હોય છે, જેમાં ઘોર કૃમિ હોય છે અને યકૃત કૃમિ પણ આવા પરોપજીવીઓ છે. વાત કરીએ આપણે ઘોર કૃમિ, જે આપણે પશુઓના શરીરની અંદર રહે છે, તે કઈ કઈ જગ્યા ઉપર રહે છે, એનું રહેઠાણ ક્યાં છે, તો આપણે જોઈએ તો ઘોર કૃમિ એ પશુઓના જઠર અને આંતરડામાં રહે છે. અને જયારે બીજા જે યકૃત કૃમિ આવે છે તે કલેજામાં એટલે યકૃત તથા પિત્તનળીઓમાં પોતાનું સ્થાન જમાવે છે.
1: એટલે કે ખાસ સાહેબ, જેમ વાત કરી એમ બાહ્ય પરોપજીવી એટલે કે આપણા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના બાહ્ય શરીર ઉપર થી પોતાનું જે જીવન નિર્વાહ કરે છે પ્રાણીઓના લોહી ચૂસીને, તો એને બાહ્ય પરોપજીવી કહેવાય. અને જે પ્રાણીઓના શરીરમાં હોય છે એ આંતર પરોપજીવી કહેવાય. તો સાહેબ, જે બાહ્ય પરોપજીવી હોય છે એ બાહ્ય પરોપજીવી વિશે વિસ્તૃત માહિતી આપો અને કયા કયા બાહ્ય પરોપજીવીઓ છે એ વિશે પણ માહિતી આપશો.
2: બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પૂરો તથા થોડા ભાગમાં બીજાના શરીર ઉપર અથવા અન્નમાં ગુજરતા હોય છે, એટલે તેમને બાહ્ય પરોપજીવી તરીકે ગણવામાં આવે છે. બાહ્ય પરોપજીવી હંમેશા બીજાને નુકસાન કરતા હોય છે. બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પ્રાણીના શરીરના ઉપરના ભાગમાં એટલે કે પશુઓની ચામડી ઉપર રહે છે. બાહ્ય પરોપજીવી અલગ અલગ જીવો જેમ કે માખી, ઇતરડીઓ, જીવ હોય છે, ખરજવા જેવા બી એના જીવો હોય છે, જે પશુઓના શરીરના બાહ્ય ભાગમાં રહે અને પોતાનું જીવન ત્યાં જીવે છે અને તે પ્રાણીઓને લોહી ચૂસે છે. ઘણા રોગોનું વહન પણ એ કરે છે અને તે રોગોનો ફેલાવો કરે છે. બધા જ પશુઓ પોતાના જીવન દરમિયાન પરોપજીવી જીવી રોજના શિકાર બનતા હોય છે. પરોપજીવીઓની વાત કરીએ તો એનાથી પશુઓને શરીરની તકલીફો થાય છે, પીડા થાય છે. બાહ્ય પરોપજીવીને લીધે પશુઓમાં

0: આપણે હાનિકારક અસરો થાય છે, જેમ કે બાહ્ય પરોપજીને લીધે પશુઓનું શરીરનું લોહી ચૂસે છે, જેના લીધે પ્રાણી કમજોર થઈ જાય છે. બાહ્ય પરોપજીના કારણે પશુઓના શરીરની ચામડી ઉપર સતત ખંજવાળ આવે છે, જેથી એના પશુઓના શરીરના વાળ નીકળી જાય છે, ચાંદા પડે છે, જેવા લક્ષણો જોવા મળે છે. ચામડીમાં સતત ખંજવાળ આવે તો પશુનો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ જુદા જુદા રોગોનું વહન કરે છે, જેમ કે થાઇલેરોસિસ, પ્રોબેસિયોસિસ અને એનાપ્લાઝ્માસિસ જેવા રોગો મુખ્ય હોય છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ વિવિધ પ્રકારના આંતરિક પરોપજીવીઓનો પણ ફેલાવો કરે છે. બાહ્ય પરોપજીવીઓ શરીરના ચામડીના રોગો જેવા કે ખરજવું પણ ઉત્પન્ન કરે છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ જેવા કે તડીઓ શરીર ઉપર ઝેરી પદાર્થો ચોંટાડે છે, જેનાથી પશુઓને લખવા થવાની શક્યતા રહે છે. અને આ જે લખવો થાય છે એને ટીક પેરાલાઇસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાહ્ય પરોપજીવીઓને અસર પશુઓમાં ઘાસચારો અને પાણી પીવાનું પ્રમાણ ઘટી જાય છે. પશુઓમાં દૂધ ઉત્પાદન કરવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. પશુઓનું વજન ઓછું થઈ જાય છે. પશુઓનો જે વિકાસમાં ઘટાડો થાય છે, તેમાં વિવિધ પ્રકારના રોગોનો વધારો બી થાય છે. જો પશુપાલકોને પશુ બાહ્ય પરોપજીવીઓને રોગથી પીડાતા હોય તો એવા પશુઓને આપણે તંદુરસ્ત પશુઓથી અલગ રાખવા જોઈએ. આ રીતે બાહ્ય પરોપજીવીઓ પશુઓને બહુ હાનિકારક છે.
1: સાહેબ, તમે બાહ્ય પરોપજીવી વિશે વાત કરી તો આપણા જે પશુપાલકો છે એમને કઈ રીતે ખબર પડે કે પ્રાણીઓમાં બાહ્ય પરોપજીવીઓ એના શરીરમાં દાખલ થયેલા છે, એના શરીર ઉપર છે, અને એનું નિરાકરણ કઈ રીતે કરી શકાય એ વિશે પણ વાત કરશો.
0: બાહ્ય પરોપજીવીઓ જયારે પશુઓના શરીર ઉપર હોય છે ત્યારે જે મેં વાત કરી કે ખંજવાળ આવે છે, ચાંદા પડે છે, પશુ બેચેની અનુભવે છે, જેમ આપણે માખી ઇતળીઓ એના શરીર ઉપર બેસે છે તો તેના શરીર ઉપર નુકસાન કરે છે, જેના લીધે એને ઘા થાય છે અને ત્યાં પશુઓના ઘા ઉપર કીડા પડવાથી એનો લોહીનો ડેમેજ કરે છે. બીજી વાત કરી કે આપણે બાહ્ય પરોપજીવીને અટકાવવા માટે શું કરવું, તો એના ઉપાય આપણે જોઈએ તો જે બાહ્ય પરોપજીવીઓના જે રહેવાના વિસ્તારમાં પશુઓ અને પશુઓના રહેઠાણના જુદા જુદા પ્રકારના બદલાવો કરવાથી બાહ્ય પરોપજીવીઓના ઈંડા અને એની લાર્વા જીવિત રહેતી નથી. આવા બદલાવ અલગ અલગ પ્રકારે થાય છે, જેમ કે રોજ રોજ સાફ સફાઈ કરવી, જમીનને નીચેની ખેડવી, મોટી જે એની જે માટી છે એને બદલવી, ઘાસ ચારાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાથી પણ આપણે બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ આપણે ઘટાડી શકાય છે. બીજો, બાહ્ય પરોપજીવીઓને પશુઓના શરીર વગર એને જીવનચક્ર પૂર્ણ નહીં થતું. બાહ્ય પરોપજીવીના રહેઠાણની આજુબાજુ ઘાસ ચારા કે વનસ્પતિને બાળી દઈ એમાં રહેવા પરોપજીવીઓને પણ નાશ થઈ જાય છે, એટલે બાહ્ય પરોપજીવીઓનો વૃદ્ધિદર ઘટી જાય છે. બાહ્ય પરોપજીવીઓને નાશ કરવા માટે પશુઓના શરીર ઉપર અને પશુઓના રહેઠાણની જગ્યાએ કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે, અને જેના લીધે આપણે બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
1: હવે તમે બાહ્ય પરોપજીવી વિશે સરસ મજાની માહિતી આપી. હવે આંતર પરોપજીવી વિશે માહિતી આપશો કે કયા કયા આંતર પરોપજીવીઓ પ્રાણીઓમાં હોય છે અને એ આંતર પરોપજીવીઓનું નિરાકરણ માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ એ વિશે વાત કરશો.
0: હવે આપણે આંતર પરોપજીવી એમાં બે પ્રકારના હોય છે, કૃમિ અને પરજીવ. તો આપણે વાત કરીએ કૃમિ. કૃમિ બે પ્રકારના હોય છે, એક ગોળ કૃમિ અને એક યકૃત કૃમિ. એમ આ બે પ્રકારના આંતર પરોપજીવી હોય છે. મુખ્યત્વે આ જે ગોળ કૃમિ ખરા ને એ આપણે પશુઓના જઠરમાં અને આંતરડામાં જોવા મળે, જ્યારે આપણે જે યકૃત કૃમિ છે જે કલેજામાં અને પિત્તનળીઓમાં પોતાનું સ્થાન એટલે કે રહેઠાણ કરે છે. આપણે વાત કરીએ કે ગોળ કૃમિ, તો ગોળ કૃમિ એટલે શું આપણે વાત કરીએ તો એમાં ટોક્સોકેરા વિટેલોઝમ નામના ઓળખાતા મોટા કરમિયા છે, જે 6 મહિના સુધી ઉંમરના પારા અને વાછરડામાં વધુ જોવા મળે છે. તે આંતરડામાં રહી પોતાનું જીવન ગુજારે છે. આ કૃમિની બાહ્ય દિવાલ નાજુક અને પાતળી હોય, અંદરના અંગો પણ નરી આંખે આપણે

0: જોઈ શકીએ છીએ. આવા ગોરખુની આપણા દેશમાં શિયાળાની શરૂઆતમાં આ રોગ વધુ જોવા મળે છે. આપણે ગોરખુનીનું જીવન ચક્રની વાત કરીએ તો તે પુખ્ત વયના જાનવરમાં મોટા કરમણાની નાની ઈયળો સ્નાયુ પેશીઓમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. જ્યારે જાનવરનો ગર્ભ રહે ત્યારે તે ઉચ્ચેતી થઈ ગર્ભાશય તરફ પ્રયાણ કરે છે અને ગર્ભાશયમાં વિકાસ પામતા બચ્ચાના શરીરમાં દાખલ થાય છે. બચ્ચાના શરીરની અંદર તે પ્રવેશ કરે છે. કઈ રીતે પ્રવેશ કરે કે જ્યારે વિહરણ બાદ દૂધમાં પણ તે ઈયર બહાર આવતી હોય છે અને નાના બચ્ચા દૂધ પીતા હોય ત્યારે તે એના શરીરમાં પ્રવેશ કરે છે. ગોરખુની નાના બચ્ચાના શરીરમાં બધા જ ભાગોમાં જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ યકૃતમાં, હૃદયમાં, ફેફસામાં અને શ્વાસનળીમાં બી તથા આંતરડામાં બી આ મોટા કૃમિ આપણને પશુઓના બચ્ચામાં જોવા મળે છે.
1: તો ખાસ સાહેબ, જે તમે આંતરપરોપજીવીની વાત કરી કે યકૃત કૃમિ અને ગોળ કૃમિ અને કરમિયા, તો એ પ્રાણીઓના શરીરમાં ઉત્પન્ન થવાનું કારણ શું, એ વિશે વાત કરશો.
0: ગોળ કૃમિ જે પશુઓના શરીરમાં ઉત્પન્ન થવાના ઘણા બધા માર્ગ છે, જેમાં આપણે વાત કરીએ તો જે કૃમિ ખરા એ શરીરમાં ઈંડા રૂપે અંદર દાખલ થાય છે અને એ પછી જ્યારે એનું જીવનચક્ર ત્યાં એને ખોરાક મળે છે, પદાર્થો મળે છે, એટલે એના શરીરમાં એ વિકાસ પામે છે અને એ મળ વાટે ફરી તે આપણા વાતાવરણમાં આવે છે અને આપણા વાતાવરણમાં આવ્યા પછી અઠવાડિયામાં તે વિકાસ પામી આગળ તે બીજા પશુઓમાં દાખલ થાય છે. એ પશુ જે ખોરાકમાં બી એ જોવા મળે છે, ખોરાકના એના ઈંડા દાખલ થાય છે અને એ પશુ જયારે તંદુરસ્ત પશુ જે ખાય છે જે ઈંડાના ખોરાકનું, તો એ પશુમાં દાખલ થાય છે અને એ ફરી પાછી એનું જીવન ચક્ર ત્યાં એ શરીર ઉપર જઈ અને જે તંદુરસ્ત પશુના શરીર ઉપર અસર કરે છે. અને આ ગોરખુની દૂષિત પાણી ખોરાક થી આપણા પશુઓમાં દાખલ થાય છે, જેથી એના જે રોગિષ્ટ પશુ હોય એના મળ, એના ખોરાક, મળમૂત્ર દ્વારા બી એક આપણે એને ખોરાક તરીકે તંદુરસ્ત શરીરમાં પ્રાણીઓમાં પ્રવેશ કરે છે, જેથી આ રોગના વિકાસ ઉપર એનો રૂંધાય છે.
1: હવે પશુઓમાં થતા જે આંતરપરોપજીવીઓનો નિરાકરણ માટે આપણા પશુપાલકો શું કરી શકે?
0: આંતરિક પરોપજીવીઓના નિદાન એક મહત્વનું છે. એના માટે આપણે પહેલા તો એના પશુઓમાં ચિહ્નો જોવા પડે કે ભાઈ નાના જન્મેલા પાયા વાછરડા છે આંતરડામાં કે જે મોટા ભાગે પ્રમાણમાં મોટા કૃમિઓ હોય તો એ આંતરડામાં પોલાણ બંધ કરી દે છે, જેથી પશુઓને પેટમાં ચૂક આવે છે, શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે, પાચન શક્તિ એનું બરાબર થતું નથી અને આપણા વાછરડા અને પાડી નબળી પડી જાય છે. ત્યારબાદ આપણે એને પાતળા ચીકણા ખારસ પડતા ઝાડા થાય છે અને જાનવરોનું મરણ પણ થાય છે. જો કાળજી રાખવામાં ના આવે તો આપણા નાના બચ્ચાનું મરણમાં વધારો થઈ શકે છે. એના જો આ ચિહ્નો આપણે જાણતા હોય ખેડૂત મિત્રો, તો એનું નિદાન બી આપણે સારી રીતે કરી શકાય છે, જેથી આ ચિહ્નો અને ઋતુના સમયને ધ્યાનમાં લઈ આપણે નજીકના પશુ ચિકિત્સક અધિકારી ને બોલાવી એનું આપણે યોગ્ય સારવાર બી કરી શકાય છે તથા આ ચિહ્નો જે જાણવા થાય છે તો એને પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવે તો કરમિયાની અસંખ્ય ઈંડાઓ જોઈ શકાય છે અને ઘણીવાર જીવતા કરમિયા પણ ગુદાની બહાર નીકળતા હોય છે. અને આ મોટા પરોપજીવીને અટકાવવા અને એનું નિયંત્રણ કરવું હોય તો આપણે નાના અને વાછરડાને 10-16 દિવસનું થાય જન્મથી તો એને આપણે આર્બેન્ડાઝો, પેરેન્ટલ પાયા પેરાંગલ જેવી દવાઓ પશુ ચિકિત્સકની હાજરીમાં એમને આપવા જોઈએ. બીજું કે આપણે એનું નિયંત્રણ કરવું હોય તો ગમાણની રોજ સાફ સફાઈ રાખવી જોઈએ, જેથી રોગની જે તીવ્રતા ખરી એ આપણે ઘટાડી શકાય છે. રોગ થયેલા વાછરડાના પાયાઓને અલગ રાખવા અને તેની સારવાર કરાવી જેથી આપણે એનું નિયંત્રણ કરી શકાય છે.
1: હવે આંતર પરોપજીવીને લીધે મુખ્યત્વે કયા ખાસ મુખ્ય મુખ્ય રોગો છે એ વિશે પણ માહિતી આપશો, એના લક્ષણો અને એના ઉપચાર વિશે પણ અમારા ખેડૂત મિત્રો અને પશુપાલકોને જણાવશો.
0: આંતરિક પરોપજીવીના લીધે આપણે ચિહ્નોની વાત કરીએ તો પશુ જે ઢોર હોય છે આપણે એ નબળું પડે છે, લોહી ચુસ્તા કરેમિયા શરીરમાં લોહીનું પ્રમાણ ઘટાડે છે, રક્ત કણો પણ ઘટે છે, લોહી પાતળું થઈ જાય છે, શરીર ફીકું થઈ જાય છે, જબડાની નીચે પ્રવાહી ભરાય છે, ઝાડા અને કબચિયા વારંવાર ફરતી થતા હોય છે, અને જે પશુઓ જે આપણે દૂધ ઉત્પાદન માટે હોય છે તેના દૂધમાં બી આપણે ઘટાડો જોવા મળે છે.
1: હવે ખાસ સાહેબ, જો પશુપાલકોએ પશુઓ રાખ્યા હોય અને એમને જો આ આંતર પરોપજીવી અને બાહ્ય પરોપજીવીથી બચાવવા હોય તો એમણે ખાસ કરીને શું શું કાળજી લેવી જોઈએ એ વિશે વાત કરશો.
0: આંતરિક પરોપજીવી અને બાહ્ય પરોપજીવીઓનો જો આપણે ઉપદ્રવ અટકાવવો હોય તો ચોમાસાની શરૂઆતમાં થતા એને આપણે આંતરિક પરોપજીવીઓ ના થવા માટે એને કૃમિનાશક દવાઓ નાના બચ્ચા અને મોટાને આપવી જોઈએ. નિયમિત એને રેખાની સાફ સફાઈ કરવી જેથી ત્યાં આપણને જે આંતરિક પરોપજીવીઓના ઈંડાનું વિકાસ થાય છે તે અટકાવી શકાય છે. તેને કીટનાશક દવાઓથી સાફ કરવું જોઈએ. પાણીની ટાંકી હોય ત્યાં આપણે દર અઠવાડિયામાં તેને સાફ સફાઈ કરી જૂનું પાણી હોય એને ખાલી કરી નવા પાણીનો અંદર સંગ્રહ કરવો જોઈએ, તથા પાણીની ટાંકીમાં આપણે જે ચૂનો વાપરીએ છીએ એ ચૂનાનો લેપ કરવાથી પણ એને આપણો જે ઇન્ફેક્શન છે બાહ્ય પરોપજીવીઓનું આપણે એને અટકાવી શકાય છે. અને બીજી એક વસ્તુ એ કે રોગિષ્ઠ જાનવર હોય તો એને આપણે જે તંદુરસ્ત પશુ હોય એનાથી થોડું અલગ રાખવું જોઈએ, તથા એને સારવાર માટે નજીકના પશુ ચિકિત્સક અધિકારીને બોલાવી અને સારવાર કરાવવી જોઈએ. જ્યારે આપણે બાહ્ય પરોપજીવીને રોગોને અટકાવવા હોય તો આપણે જે રહેઠાણ હોય ત્યાં ચોમાસા શિયાળામાં જે મચ્છર હોય છે માખી હોય છે જીવો છે તો એ બધાને અંદર પ્રવેશ ના થાય તે રીતની આપણે જાળીની વ્યવસ્થા કરવી જેથી એ જે જીવો માખીઓમાં આપણે એને અંદર પ્રવેશતા અટકાવી શકાય છે. તથા ચોમાસું અને શિયાળામાં આપણે જે પશુઓ જ્યાં રહેતા હોય ત્યાં લીમડાના ધુમાડો કરી પણ આપણે એને બાહ્ય પરોપજીવી જે જીવાતો છે તેનાથી દૂર કરી શકાય છે. તથા એને પશુઓને આપણે રોજિંદા સારા સ્વચ્છ પાણીથી એને હુફાળા પાણીથી રાખી અને એને નવડાવવા જોઈએ જેથી એના શરીર ઉપર બાહ્ય પરોપજીવીઓનો જે રહેઠાણ કરે છે એનો આપણે નિકાલ કરી શકીએ છીએ. તથા એને સારું સ્વચ્છ ખોરાક અને પાણી આપવાથી એને આપણે જે પાણી અને રોગથી ફેલાવો થાય છે તે બી આપણે અટકાવી શકીએ છીએ.
1: હવે ગરમીના સમયમાં ખાસ કરીને પશુ માટે શું શું કાળજી લેવી જોઈએ?
0: ઉનાળામાં જે આપણે અત્યારે પશુઓમાં ગરમીનું પારો તાપમાન વધી જાય છે ત્યારે પશુઓને આપણે દૈનિક કાળજી રાખવામાં વાત કરીએ તો પશુઓને સવારમાં અને સાંજના સમયમાં જ રહેઠાણની બહાર ચરાવવા માટે લઈ જવા જોઈએ. બપોરના સમયમાં પશુઓને ઝાડ નીચે ઝાડના છાયડામાં રહે તે રીતે વ્યવસ્થા કરવી જોઈએ. જો પશુઓ તમારા તબેલામાં કે રહેઠાણમાં હોય તો ત્યાં આપણે હોગિંગ સિસ્ટમથી બી આપણે એને ઠંડક રાખ્યાથી એનું તાપમાન ઘટાડી શકાય છે. તથા એને દિવસ દરમિયાન 2-3 વાર પાણી એને પીવડાવવું જોઈએ જેથી એના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. તથા પશુઓને રહેઠાણમાં પંખાની વ્યવસ્થા બી આપણે કરીએ તો એને ગરમીનું તાપ ટેમ્પરેચર થી આપણે એને બચાવી શકીએ છીએ. અને આ બધી વ્યવસ્થા કરવાથી આપણે પશુઓનું જે દૂધ ઉત્પાદનમાં વધારો આપણને જોવા મળશે.
1: હવે ખાન સાહેબ, છેલ્લે ટૂંકમાં માહિતી આપશો કે પશુઓ તંદુરસ્ત રહે અને રોગમુક્ત રહે એટલા માટે પશુપાલકોએ ખાસ કઈ કઈ કાળજી ધ્યાનમાં રાખવી જોઈએ?
0: ખેડૂત મિત્રો અને પશુપાલકો, પશુઓ તંદુરસ્ત રહે તે માટે આપણે એમને જે એની દૈનિક દિનચર્યા છે તેની ઉપર સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. પશુ સમયસર ખોરાક લે છે, સમયસર પાણી લે છે, પશુઓનું ઉત્પાદનમાં કોઈ ઘટાડો થયો હોય તો એ પશુના તંદુરસ્ત ચિહ્નો આપણે દૈનિક જોતા રહેવું જોઈએ. બીજી વસ્તુ એ કે આપણે એના રહેઠાણોની સ્વચ્છતા જાળવવી જોઈએ. પશુઓને ઘોંઘાટ જેવી જગ્યાઓ ઉપર આપણે બાંધવા ના જોઈએ. ત્યારબાદ એને જે બી આપણે શરૂઆતમાં નાના બચ્ચાઓને બી સારી રીતે આપણે એના છાણ મળમૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરવાથી અને એને દૂર રહેઠાણથી દૂર રાખી એક જગ્યા ઉપર આપણે એને એકઠો કરવાથી પણ આપણે બાહ્ય પરોપજીવી અને આંતરિક પરોપજીવીઓનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
1: ખાસ સાહેબ, તમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને તેનું નિરાકરણ એ વિષય પર ખૂબ સરસ માહિતી આપી. એ બદલ મારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
2: નમસ્કાર. તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણા વિષય નિષ્ણાંતે ખૂબ જ સરસ માહિતી આપી કે પશુઓનું દૂધ ઉત્પાદન વધારવું હોય કે તેમને તંદુરસ્ત રાખવા હોય, સમયસર કરમિયાની દવા આપવી અને ઇતરડી બગાઈ જેવા પરોપજીવીઓથી તેમનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે. મિત્રો, યાદ રાખજો, તંદુરસ્ત પશુ સુખી પશુપાલક. આશા રાખીએ છીએ મિત્રો કે આજના કાર્યક્રમમાં આપેલી માહિતી તમારા પશુધનને રોગમુક્ત રાખવામાં ઉપયોગી સાબિત થશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

નમસ્કાર મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો એક વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનું હવામાન મુખ્યત્વે સૂકું અને સૂર્યપ્રકાશિત રહેશે. રાજ્યમાં ગરમીનું મોજું ભેજ સાથે યથાવત રહેવાની સંભાવના છે. વચમાં ભય માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમ ગામનો છોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડીએ. એ આવજો. રામ રામ.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી વારમાં બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીના સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતે પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક પીડીએસને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં મદદ કરશે.
1: सार्थक पीडीएस स्कीम करीब 25,000 करोड़ का ये प्रोग्राम है. इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला जो राज्य सरकारों के एजेंसीज राज्य में एक जो FCI का बड़ा गोडाउन होता है वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है वो कॉस्ट बेयर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की. भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत. दूसरा जो फेयर प्राइस शॉप्स है और फेयर प्राइस शॉप्स में जो डीलर्स का रिमुनरेशन रखा गया था वो लंबे टाइम से वो स्टैटिक था तो वो भी इसमें आज फैसला लिया गया. और तीसरा फैसला लिया गया टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનાજના આંતરરાજ્ય પરિવહન તેમજ સંચાલનના ખર્ચમાં કેન્દ્રીય સહાયના નિયમમાં ફેરફાર અને આ મામલે કેન્દ્રીય સહાય માટે વર્તમાન ભંડોળ વ્યવસ્થાને પણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રનો વિકાસ ઘણો મહત્વનો છે. ગંગટોકમાં સિક્કિમ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં સંબોધન દરમિયાન શિક્ષણને સશક્તિકરણનો માર્ગ ગણાતા સુશ્રી મુર્મુએ વિદ્યાર્થીઓને તેમના વિચાર, નવીનતા અને પરસ્પર વિશ્વાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં પણ વિશેષ યોગદાન આપવા પણ અનુરોધ કર્યો.
2: देश का विकास देश के समग्र विकास के लिए अनिवार्य है. पूर्वोत्तर क्षेत्र का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं. यहाँ के युवाओं में असीम प्रतिभा है. सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करूँगा.

0: રાજ્યસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. આ સાથે યુસીસી ખરડો પસાર કરનારો આસામ ઉત્તર પૂર્વનું પહેલું અને દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. તેનો ઉદ્દેશ લગ્ન, છૂટાછેડા, વારસો અને લગ્ન સંબંધો સંબંધિત બાબતોમાં રાજ્યના લોકો માટે એક સમાન નાગરિક કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડો એક સમાન માળખા હેઠળ ધર્મ આધારિત વ્યક્તિગત કાયદાઓનું એકીકરણ કરવાની પણ યોજના જોગવાઈ કરે છે. ખરડો પસાર થયા પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ખરડો હવે રાષ્ટ્રપતિની સંમતિ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી સમાન નાગરિક સંહિતા આસામમાં અમલમાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી 2026 પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં આજે મહારાષ્ટ્રના લાતોરના એક તબીબ અને પુણેમાં ચાલતી બે કોચિંગ સંસ્થાના એક શિક્ષક સહિત વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, તપાસ સંસ્થાએ આ મામલે અત્યાર સુધી 49 સ્થળ પર દરોડા પાડી અનેક વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો છે. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે આ અંગે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે પાકિસ્તાન પર સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો અને ચેતવણી આપતા કહ્યું, ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવા પાકિસ્તાને પરિણામ ભોગવવું પડશે. શ્રી હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા તથા સંયુક્ત રાષ્ટ્ર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાના વિષય પર થયેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
1: पाकिस्तान ने भारत के खिलाफ युद्ध, बिना उकसावे की आक्रामक कार्रवाइयों और लगातार सीमा पार आतंकवाद को समर्थन देकर संप्रभुता, क्षेत्रीय अखंडता और शांतिपूर्ण सह अस्तित्व के सिद्धांतों का उल्लंघन किया है. हजार घाव देकर भारत को कमजोर करने की उसकी नीति आतंकवाद, धार्मिक कट्टरता और भारत विरोधी गतिविधियों को लगातार बढ़ावा देने की उसकी सोच को दर्शाती है.
2: And anti-India rhetoric has continued unable to cease its creation.
0: કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ડિજિટલ મંચ પર જોખમી રસાયણો અને વિસ્ફોટક પદાર્થના અનધિકૃત ઓનલાઇન વેચાણ અને જાહેરાત વિરૂદ્ધ નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એમોનિયમ નાઇટ્રેટ, ગનપાવડર, પિક્રિક એસિડ અને પેન્ટા એરિથ્રિટ્રોલ, ટેટ્રાનિટ્રેલ સહિત નિયમન કરાયેલા પદાર્થોની યાદી અને વેચાણ મામલે મુખ્ય ઇ કોમર્સ મંચને નોટિસ અપાઈ છે. પ્રખ્યાત નિશાનબાજ અને રમતગમત પ્રશાસક રાજા રણધીરસિંહનું 79 વર્ષની વયે અવસાન થયું. એશિયન રમતોમાં સુવર્ણચંદ્રક વિજેતા અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા શ્રી સિંહે તેમની કારકિર્દીમાં 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવની સાથે સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત વહીવટીતંત્રમાં અનેક મહત્વના પદ પણ રહ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો

થઈ રહ્યો છે. મોહાલીના ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. આજે વિજયી થનારી ટીમ આ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આગામી 31 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલા ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. રાશન પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

बहुत औलत है।

0: सन 1961 छाया
1: इतना नमन से तू प्यार बा।

0: सन 1962 मैं चुप रहूंगी।
1: चांद जाने कहां खो गया, तुमको चेहरे से पर्दा।

0: है तुम्हें ये वादियाँ ये फिजाएं बुला रही है तुम्हें।
1: सन 1967 मिलन।

भरते नशा।